96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શુભ સવાર. આજે શક સંવત 1948, જ્યેષ્ઠ દિનાંક 1, 22 મે 2026, શુક્રવારનો દિવસ. અમારી આજની આ પ્રથમ પ્રસારણ સભામાં હું

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 6 વાગ્યા આપ સાંભળશો અમારા દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના.

અર્ચના કાર્યક્રમના આરંભમાં સાંભળીએ પંડિત ભીમસેન જોશીના સ્વરમાં ભક્તિગીત રચના બ્રહ્માનંદની.

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અત્યારે 6:30 થઈ રહી છે. પ્રસ્તુત છે ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય સંકલ્પ. વક્તા ડૉક્ટર ચંદ્રકાંત શેઠ.
1: સંકલ્પ શબ્દ કાને પડતા જ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ એ પંક્તિ યાદ આવી જાય છે. જીવનમાં કોઈ સંકલ્પ તો કરવાનો જ, પણ શિવ એટલે કે કલ્યાણકારી સંકલ્પ કરવાનો, પોતાનું અને તે સાથે અન્ય સૌનું ખરેખરું કલ્યાણ કરે એવો સંકલ્પ. આપણો સંકલ્પ હોય સારા થવાનો, સાચા થવાનો, શુદ્ધ અને સશક્ત થવાનો. સંકલ્પની જરૂર પડે છે ઊંચે ચડવા માટે. સંકલ્પ હોય મુશ્કેલીઓ સહન કરીને આગે કદમ ભરવા માટેનો, પરાક્રમ કે સાહસ કરવા માટેનો, આત્મસમૃદ્ધિ ને આત્મસિદ્ધિ માટેનો. સંકલ્પ ક્યારે કરવો, કઈ બાબતમાં કરવો, એ માટે સ્વસ્થ અને શાંત ચિત્તે વિચારવું જોઈએ. આપણે જીવનમાં કઈ બાબતમાં સંકલ્પ લેવો તે બધી બાજુનું વિચારીને નક્કી કરવાનું રહે છે. સંકલ્પ કરવો એટલે દ્રઢ નિશ્ચય કરવો, પારા જેવા ચંચળ મનને સ્થિર કરવું, દ્રઢ કરવું, એકાગ્ર કરવું, અને એ છે કાર્યસાધનાનું પહેલું પગલું. એ પગલું ભરવામાં વીરતા અને ધીરતા બે અનિવાર્ય. પાયામાં સ્થિરતા ન હોય તો પ્રગતિ થતી નથી. સંકલ્પ મનમાં બાંધ્યા પછી અથવા મનને સંકલ્પમાં બાંધ્યા પછી તેને એકાગ્રતાપૂર્વક નિષ્ઠાપૂર્વક વળગીને આગળ ચાલવાનું રહે છે. સંકલ્પ સિદ્ધિમાં જે બાબતો બાધારૂપ લાગે તેનો તત્કાળ ત્યાગ કરવો જોઈએ. સંકલ્પ સિદ્ધિમાં ઉપકારક કે સહાયરૂપ બાબતોનો આપણે પૂરેપૂરો લાભ લેવો જોઈએ. આપણે સંકલ્પપૂર્વક જે કામ હાથમાં લીધું હોય તે બોજારૂપ કે વેઠરૂપ તો ન જ લાગવું જોઈએ. આપણો તો એક જ નિશ્ચય હોય, કાર્યમ સાધ્યામિ દેહમ પાત્યામિ વા કરેંગે યા મરેંગે. તીર જેમ લક્ષ્યની દિશામાં ધસે એમ આપણો સંકલ્પ સિદ્ધ કરવા તરફ આપણે ધસવાનું હોય. અશક્ય શબ્દને આપણા જીવનના કોષમાંથી હટાવી દે નરવીર નેપોલિયનની જેમ આપણે આપણી લડાઈ લડી આપણો મકસદ પાર પાડવાનો રહે છે. સંકલ્પવાન મનુષ્યના પગમાં આશા અને ઉત્સાહની પાંખ હોય છે અને એની આંખોમાં ધ્રુવના તારાની સ્થિર ચમક હોય છે. એ પોતે સંકલ્પ બળે આત્મબળે પોતાના નસીબનો અજેય સિકંદર બની રહે છે. એ તો ચરાથી ચરતો ભગહનો મંત્ર ગ્રહીને સંકલ્પપૂર્વક પોતાના જીવનના અશ્વને ધારી દિશામાં જય સિદ્ધિ માટે પ્રેરતો રહે છે. સંકલ્પ શક્તિનો મહિમા, એનો જાદુ અનેક મહાપુરુષોએ પારખ્યો છે, અનુભવ્યો છે. સર વોલ્ટર સ્કોટ, ચાર્લ્સ ડાર્વિન, સ્વેન હેડિન,

0: તો આપણે ત્યાં સ્વામી રામતીર્થ, સ્વામી વિવેકાનંદ, ગાંધીજી જેવા અનેક મહાપુરુષોના જીવનમાં સંકલ્પ શક્તિનો ચમત્કાર થયેલો પ્રતીત થાય છે. આલ્પાત્મામાંથી મહાત્મા બનનાર ગાંધીજીના જીવનમાં સંકલ્પે કેવો પ્રબળ ભાગ ભજવ્યો છે તે આપણે જોઈ શકીએ છીએ. જેમ કોઈ સ્વપ્ન વિનાનું, તેમ કોઈ શિવ સંકલ્પ વિનાનું જીવન આપણને અલુનું અને નિર્માલ્ય ન લાગે તો જ નવાઈ. સમજદાર મનુષ્ય કોઈ સંકલ્પ વિના આડેધડ પોતાની જીવન નૌકા ચલાવતો નથી. જેમ કલ્યાણ કરનારો દુર્ગતિને પામતો નથી, તેમ શિવ સંકલ્પ કરીને સાધકની રીતે જીવન યજ્ઞ કરનારો પણ દુર્ગતિને પામતો નથી.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ચિંતનાત્મક વધુ લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય હતો સંકલ્પ. વક્તા હતા ડૉક્ટર ચંદ્રકાંત શેઠ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું, 2027 વિધાનસભા ચૂંટણી બાદ સરકાર 5 વર્ષની જ રહેશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિડીયો કોન્ફરન્સથી ભુજ દિલ્હી દૈનિક એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. ગુજરાત પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 2 અઠવાડિયામાં ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા. જામનગર પોલીસે કુખ્યાત સૈચા ટોળકીના 11 સભ્યો સામે ગુજસીટો હેઠળ કેસ નોંધ્યો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે માવઠાની આગાહી. અને અમદાવાદમાં રમાયેલી આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રસ્તાવ અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ વિવિધ રાજ્યોનો પ્રવાસ કરી રહી છે. ગુજરાતમાં 7મું રાજ્ય છે જ્યાં સમિતિએ પ્રવાસ કરી સરકારના મંત્રીઓ અને અધિકારીઓ સાથે ચર્ચા કરી સામાન્ય નાગરિકોની બાબતો પણ જાણી. એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રસ્તાવ અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું કે
1: 2027 का इलेक्शन वो अगर कानून आता तो 32 में जो चुनाव होगा तो अगर 29 में कानून आ जाएगा तो 34 में वापस होगा सबके साथ. अभी जो बिल में प्रावधान है वो ये प्रावधान है कि उनके चुनाव जो हैं सारे मर्ज जो हैं जो अलग अलग चुनाव 29 से शुरू होना शुरू करेंगे और 34 में सब मर्ज हो जाएंगे तो उसमें सबको सुन करके सब जो कमेटी पूरा निर्णय लेगी वो हम अपन रिपोर्ट देंगे. वो फिर पार्लियामेंट को है कि उसको पास करें नहीं करें किस रूप में पास करें. पार्लियामेंट इज सुप्रीम तो पार्लियामेंट को देखना हमारा काम है. पार्लियामेंट को
0: ઉલ્લેખનીય છે કે જેપીસીની ટીમના 39 સભ્યો મંગળવારથી 3 દિવસ રાજ્યના પ્રવાસે હતા. દરમિયાન તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજકીય પક્ષના નેતાઓ, વિવિધ અગ્રણી અધિકારીઓ અને અન્ય મહાનુભાવ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. આજથી શરૂ થતી ભુજ દિલ્હી વચ્ચેની નવી દૈનિક એક્સપ્રેસ ટ્રેનને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિડીયો કોન્ફરન્સથી ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આ સ્પેશિયલ ટ્રેન ભુજથી રવાના થશે. 23 મેથી નિયમિત ભુજ દિલ્હી ભુજ એક્સપ્રેસ સેવા શરૂ થશે. ગુજરાત પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 2 અઠવાડિયામાં ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં 1 જ પખવાડિયામાં કુલ 701 લોકોને શોધી તેમને પરિવાર સાથે મિલન કરાવ્યું તે જ આ ઓપરેશનની સફળતા છે. ગુજરાત પોલીસે તાજેતરમાં વર્ષ 2007થી ગુમ થયેલા લોકોને શોધવા માટે ઓપરેશન મિલાપ લોન્ચ કર્યું છે અને માત્ર 2 અઠવાડિયામાં જ 701 લોકોને શોધી કાઢવામાં આવ્યા છે. સીઆઈડીના ક્રાઇમના અધિક પોલીસ મહાનિર્દેશક એડીજીપી અજય ચૌધરીએ જણાવ્યું હતું કે આ આયોજનબદ્ધ રીતે શરૂ કરાયેલ આ અભિયાન હજુ ચાલુ રહેશે.
2: ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા 15 દિવસમાં ઓપરેશન મિલાપ અને એમાં ખાસ કરીને ગુજરાત પોલીસ દ્વારા સાયન્ટિફિક તરીકે ડેટા એકત્રિત કરી, ટેકનિકલ એનાલિસિસ કરી, ડિજિટલ ફૂટપ્રિન્ટની તપાસ કરી, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય જે ગેંગ એએસટીયુનું ઓપરેટ કરે છે અને આજ દિન સુધી 701 લોકો છેલ્લા 14 દિવસમાં શોધ્યા છે અને આગલા ઓર 15 દિવસમાં શોધશે. તો
0: જામનગરના એસપી ડોક્ટર રવિ મોહન સૈનીએ જણાવ્યું હતું કે પોલીસે જામનગરમાં કુખ્યાત સૈચા ટોળકીના 11 સભ્યો સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ ગુજસીટો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે મોડી રાતના ઓપરેશન દરમિયાન 6 આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે 4 આરોપીઓ પહેલેથી જ જેલમાં છે અને 1 ફરાર છે.
3: जामनगर जिले में गुत्सी टॉक एक्ट के अंदर एक गुना दाखिल किया है. ये गुना साइचा गैंग के 11 लोगों के विरुद्ध दाखिल किया गया है. इस जो ऑर्गेनाइज्ड क्राइम करने वाली जो गैंग है इसके विरुद्ध में गंभीर गुना जैसे कि खून, खूननी कोशिश, अपहरण, खंडनी, मनी लेंडिंग, राइटिंग और लैंड ग्रैबिंग जैसे गंभीर गुना इनके ऊपर दाखिल.

0: हैं। 11 आरोपियों में से 6 आरोपियों को पुलिस ने कस्टडी में लिया है। इसके अलावा 4 आरोपी जो हैं वो जेल में हैं और 1 आरोपी को अभी पकड़ना बाकी है।
1: સાબરકાંઠા જિલ્લાના 6 આયુષ્માન આરોગ્ય કેન્દ્રને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ પ્રમાણપત્ર એનાયત કરાયા, જેમાં જિલ્લાના રાજપુર, મૌછા, પેઢમાલા, મોયદબ, ઊંચી ધનાલ અને ભાંભુડી આયુષ્માન આરોગ્ય કેન્દ્રને કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. આ તમામ કેન્દ્રોએ ઉત્તમ કામગીરી અને આરોગ્ય સેવાની ગુણવત્તામાં નવા ધોરણો સ્થાપિત કર્યા છે. સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 124 આરોગ્ય સંસ્થાઓને નેશનલ ક્વોલિટી સર્ટિફિકેટ મળી ચૂક્યા છે. અમદાવાદમાં સ્વરક્ષા મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વદેશી સંરક્ષણ અને અવકાશ ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. મેજર જનરલ વિમલ મોંગાએ આ અંગે વધુ માહિતી આપી.
2: इस सेमिनार में आके सबसे बात करने का जो मौका मिला है, मैं ये बता सकता हूँ कि यहाँ पर ऐसे अपॉर्चुनिटीज जिसमें डिफेंस, इंडस्ट्री, एकेडमिया, गवर्नमेंट सब इकट्ठे मिलके बैठ के बात करते हैं, तो एक दूसरे की जो भी कैपेबिलिटीज है, चैलेंजेस हैं, हम समझ पाते हैं, आई एम श्योर. और यहाँ पे भी गुजरात में इतनी जो इंडस्ट्री, डिफेंस इंडस्ट्री आ रही है, वो भी समझेंगे कि क्या रिक्वायरमेंट है और यहाँ से हम आगे मिलकर काम कर पाएंगे.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. એક અગત્યની જાહેરાત. આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંગેની વિશેષ શ્રેણીનો વધુ એક ભાગ આજે 22 મેના રોજ રાત્રે 9:15 પ્રસાર કરાશે. આ વિશેષ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજા અને આકાશવાણી અમદાવાદના સમાચાર વાચક પ્રવેશ અળિયેચા. તો સાંભળવાનું ચૂકશો નહીં, આજે રાત્રે 9:15 ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંગેની વિશેષ શ્રેણીનો વધુ એક ભાગ. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ આકાશવાણી અમદાવાદની યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યો છે. દરમિયાન હવામાન વિભાગે આજે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ તથા દમણ, દાદરાનગર હવેલીમાં કમોસમી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વધતી જતી ગરમી વચ્ચે વડોદરાની SSG હોસ્પિટલમાં એક અલગ હીટવેવ વોર્ડ બનાવવામાં આવ્યો છે, જેમાં દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. SSG હોસ્પિટલ વડોદરાના મુખ્ય તબીબી અધિકારી હિતેન્દ્ર ચૌહાણે વ્યવસ્થા અંગે માહિતી આપી હતી.
3: हमारे अस्पताल में भी एक पूरा हिस्टॉक वार्ड तैयार किया गया है, जिसमें हमने अभी 20 बेड अलॉट किए हैं और उसके मुताबिक वहां पे स्टाफ का अरेंजमेंट भी कर दिया है. जो भी उसके लिए दवाइयां चाहिए, जो भी दूसरी अरेंजमेंट है, जैसे पेशेंट को ज़्यादा गर्मी न लगे उसके लिए फैन, कूलर, उनकी भी व्यवस्था की गई है.
1: IPL ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઈ રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું. ગુજરાત ટાઇટન્સે 230 રનના લક્ષ્યનો પીછો કરતા ચેન્નઈ સુપર કિંગ્સ 13.4 ઓવરમાં 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શિવમ દુબે 47 રન સાથે સૌથી વધુ સ્કોરર રહ્યો. ગુજરાત ટાઇટન્સ માટે મોહમ્મદ સિરાઝ, રાશિદ ખાન અને કાગિસો રબાડાએ 3-3 વિકેટ લીધી. અગાઉ ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. બેટિંગમાં ઉતરતા જ ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા. સાઈ સુદર્શન 84 રન સાથે સૌથી વધુ સ્કોરર રહ્યો અને ત્યારબાદ શુભમન ગીલે 64 રન બનાવ્યા. જોસ બટલરે 57 રન સાથે અણનામ રહ્યો. મોહમ્મદ સિરાઝને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ સાંજે 7:30 વાગે હૈદરાબાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. વલસાડના પારડી નજીક નેશનલ હાઇવે પર વિમાનનું ઇંધણ એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ ATF ભરેલું એક ટેન્કર પલટી ગયું હતું. ટેન્કર પલટી જતાં તેમાંથી હજારો લીટર અત્યંત જ્વલનશીલ ઇંધણ હાઇવે પર ફેલાતા કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તાત્કાલિક સલામતીના પગલાં લેવામાં આવ્યા હતા. ડાંગમાં મધપાલનને વ્યવસાય તરીકે અપનાવીને ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થયા છે. ઘણી સંસ્થાઓ ખેડૂતોને મધપાલનમાં અગ્રેસર બનાવવામાં યોગદાન આપી રહી છે. આ અંગે ખેડૂત મહેન્દ્રભાઈએ પ્રતિક્રિયા આપી.
4: મધમાખીમાં આ છેલ્લા 4 વર્ષથી મેં કામ કરું છું. આનાથી મને ઘણો ફાયદો થયેલો છે અને અનુભવ પણ થયો છે. એના સાથે અમારા ગામમાં બીજા ભાઈઓ પણ પેટી રાખી છે અને આ મધમાખી માટે.
1: આજે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ છે. દર વર્ષે 22 મેના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ઉજવાય છે. આ વર્ષ માટે ઉજવણીની સત્તાવાર વૈશ્વિક થીમ વૈશ્વિક પ્રભાવ માટે સ્થાનિક

0: સ્તરે સક્રિયતા નક્કી કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું, 2027 વિધાનસભા ચૂંટણી બાદ સરકાર 5 વર્ષની જ રહેશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિડીયો કોન્ફરન્સથી ભુજ દિલ્હી દૈનિક એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. ગુજરાત પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 2 અઠવાડિયામાં ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા. જામનગર પોલીસે કુખ્યાત સૈચા ટોળકીના 11 સભ્યો સામે ગુજસીટો હેઠળ કેસ નોંધ્યો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે માવઠાની આગાહી. અમદાવાદમાં રમાયેલી આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: ફરી જોડાઈએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત સાથે.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે બેઠક યોજશે. ભારત અને ઇજિપ્તે આતંકવાદનો સામનો કરવામાં દ્વિપક્ષીય સહયોગના મહત્વ પર ભાર મૂક્યો. કોલકાતા વડી અદાલતે આરજીકર કેસ મામલે સીબીઆઈને 3 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવાનો આદેશ આપ્યો. પુલવામા આતંકવાદી હુમલાના કથિત માસ્ટર માઇન્ડ હમઝા બુરહાનની પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ગોળીમારી હત્યા કરાઈ. અને આઈપીએલ ક્રિકેટમાં અમદાવાદમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડુલિટ્સ સાથે વાતચીત કરશે. શ્રી ક્રિસ્ટો ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમનું સ્વાગત માર્ગ પરિવહન અને રાજમંત્રી અજય ટામટાએ કર્યું હતું. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी और साइप्रस के राष्ट्रपति विभिन्न पारस्परिक हितों के क्षेत्रों में द्विपक्षीय सहयोग को और मजबूत करने के लिए चर्चा करेंगे. इन क्षेत्रों में व्यापार, निवेश, प्रौद्योगिकी, शिक्षा, संस्कृति, आवागमन, रक्षा और सुरक्षा, कृत्रिम बुद्धिमत्ता AI, फिनटेक, नवाचार और अनुसंधान शामिल है. दोनों नेता क्षेत्रीय और वैश्विक महत्व के मुद्दों पर भी विचारों का आदान प्रदान करेंगे. साइप्रस के राष्ट्रपति आज शाम राष्ट्रपति भवन में राष्ट्रपति द्रौपदी मुर्मू से मुलाकात करेंगे. अनुपम मिश्र, आकाशवाणी समाचार, दिल्ली.
0: भारत અને ઇજિપ્તે આતંકવાદનો સામનો કરવામાં દ્વિપક્ષીય સહયોગના મહત્વ પર ભાર મૂક્યો છે. બંને દેશોએ સરહદ પાર આતંકવાદ સહિત તમામ પ્રકારના આતંકવાદની સખત નિંદા કરી છે અને આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાના સિદ્ધાંતની પુનઃપુષ્ટિ કરી છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
2: दोनों पक्षों ने कहा है कि आतंकवाद को किसी भी धर्म, राष्ट्रीयता, सभ्यता या जातीय समूह से नहीं जोड़ा जाना चाहिए. भारत और मिस्र के बीच आतंकवाद रोधी संयुक्त कार्य समूह की 5वीं बैठक कल नई दिल्ली में हुई. बैठक में पिछले वर्ष अप्रैल में जम्मू कश्मीर के पहलगाम में हुए जघन्य आतंकवादी हमले और पिछले वर्ष नवम्बर में नई दिल्ली के लाल किले के पास हुई आतंकी घटना की कड़ी निंदा की गई. दोनों पक्षों ने कहा कि आतंकवादी गतिविधियों में शामिल सभी लोगों और उनके समर्थकों को जवाबदेह ठहराया जाना चाहिए. जया भारती.
0: કોલકાતા વડી અદાલતે આરજીકર કેસ મામલે સીબીઆઈને 3 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવાનો આદેશ આપ્યો છે. આ ટીમ ઓગસ્ટ 2024માં આરજીકર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડોક્ટર પર થયેલા દુષ્કર્મ અને હત્યાની વ્યાપક તપાસ કરશે. જસ્ટિસ શંપા સરકાર અને તીર્થંકર ઘોષની ડિવિઝન બેન્ચે ગઈકાલે જણાવ્યું કે સીબીઆઈના પૂર્વીય ક્ષેત્રના સંયુક્ત નિયામક ટીમનું નેતૃત્વ કરશે. બેન્ચે જણાવ્યું હતું કે આ જઘન્ય ઘટનાના સામાજિક પરિણામોને ધ્યાનમાં રાખીને 3 સભ્યોની SIT પુરાવાનો નાશ કરવાના આરોપો અને ડોક્ટરના માતા પિતા દ્વારા કરવામાં આવેલા ઘટનાને દબાવવાના અને ઓછી દર્શાવવાના આરોપોની તપાસ કરશે. કોર્ટે તપાસ ટીમને 25 જૂન સુધીમાં કેસની આગામી સુનાવણી સુધીમાં વિગતવાર રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. પુલવામા આતંકવાદી હુમલાના કથિત માસ્ટર માઇન્ડ હમઝા બુરહાની પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હમઝા અલબદ્રા આતંકવાદી સંગઠનનો કમાન્ડર હતો અને 2022માં ભારત દ્વારા તેને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મુઝફ્ફરાબાદમાં અજાણ્યા હુમલાખોરોએ તેના પર નજીકથી ગોળીબાર કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ બુરહાનને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાનો રહેવાસી હમઝા બુરહાન પાકિસ્તાન ગયો હતો અને અલબદ્ર આતંકવાદી સંગઠનમાં જોડાયો હતો. ઉત્તરપ્રદેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. બાંદા જિલ્લામાં ગઈકાલે સતત 5મા દિવસે દેશનું સૌથી વધુ 47.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. બુંદેલખંડમાં સૌથી વધુ અસરગ્રસ્ત પ્રદેશ રહ્યો, જ્યાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું. આ સાથે પ્રયાગરાજમાં 46.6, વારાણસીમાં 45.6, લખનૌમાં 43.6 ડિગ્રી

0: સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે દેશમાં કેટલાક સ્થળોએ ભારે ગરમી તો કેટલાક સ્થળોએ વરસાદની આગાહી કરી છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: મોસમ વિભાગ કે અનુસાર બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, પુડુચેરી, કરાઇકલ ઓર તેલંગાના મે કલ સે લેકર ઇસ સપ્તાહાંત તક લૂ ચલને કી સંભાવના હૈ. મોસમ વિભાગ ને પશ્ચિમી બંગાલ મે ગંગા સે સટે ઇલાકો મે ઓર ઓડિશા મે અગલે 2 થી 3 દિનો તક ગરમ ઓર ઉમસ ભરે મોસમ કા પૂર્વાનુમાન લગાયા હૈ. વિભાગ ને કહા કી ઉપ હિમાલય, પશ્ચિમી બંગાલ ઓર સિક્કિમ મે રવિવાર તક ભારી બારિશ હોને કી આશંકા હૈ. ઈશાન કે સાથ શિવાંગ મિશ્રા, આકાશવાણી સમાચાર, દિલ્હી.

0: इलाकों में और ओडिशा में अगले 2 से 3 दिनों तक गर्म और उमस भरे मौसम का पूर्वानुमान लगाया है। विभाग ने कहा कि उप हिमालय, पश्चिमी बंगाल और सिक्किम में रविवार तक भारी बारिश होने की आशंका है। ईशानी के साथ शिवांग मिश्रा, आकाशवाणी समाचार, दिल्ली।
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR_ABD ને ફોલો કરશો. વધુ સમાચાર પહેલા એક અગત્યની જાહેરાત. આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંગેની વિશેષ શ્રેણીનો વધુ એક ભાગ આજે એટલે કે 22 મેના રોજ રાત્રે 9:15 પ્રસારિત કરાશે. આ વિશેષ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજા અને આકાશવાણી સમાચારના સમાચાર વાચક પ્રવેશ અડિયચા. તો સાંભળવાનું ચૂકશો નહીં, આજે રાત્રે 9:15 ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંગેની વિશેષ શ્રેણીનો વધુ એક ભાગ. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ આકાશવાણી અમદાવાદની યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે જણાવ્યું છે કે તેના રિટેલ નેટવર્કમાં ઇંધણનો પુરવઠો સ્થિર છે અને દેશમાં ઇંધણની કોઈ અછત નથી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ઇન્ડિયન ઓઇલે સ્પષ્ટ કર્યું કે તેણે રિટેલ આઉટલેટ પર ઇંધણના રેશનિંગ માટે કોઈ નિર્દેશ જારી કર્યા નથી અને દેશભરમાં પુરવઠો સરળતાથી ચાલી રહ્યો છે. કંપનીએ જણાવ્યું કે ઇંધણની માંગમાં તાજેતરમાં વધારો મુખ્યત્વે પાકની મોસમ દરમિયાન ડીઝલના વપરાશમાં વધારો થવાને કારણે છે. ઇન્ડિયન ઓઇલે ગ્રાહકોને ગભરાટમાં ઇંધણ ખરીદવા નહીં અને સચોટ માહિતી માટે ફક્ત સત્તાવાર મીડિયા પર આધાર રાખવાની અપીલ કરી છે. ઇન્ડિયન ઓઇલે દેશભરમાં વિશ્વસનીય ઇંધણ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. રેલવે માળખાગત સુવિધાઓ અને ટ્રેન કામગીરીને લક્ષ્ય બનાવતી તાજેતરની ઘટનાઓ વચ્ચે રેલવે મંત્રાલયે મુસાફરોને મુસાફરી કરતી વખતે સતર્ક રહેવા અને રેલવે પરિસરમાં કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા વ્યક્તિ અંગે હેલ્પલાઇન નંબર 139 પર તાત્કાલિક જાણ કરવા વિનંતી કરી છે. ગઈકાલે નવી દિલ્હીના રેલ ભવનમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય સુરક્ષા સમીક્ષા બાદ આ વિનંતી કરવામાં આવી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર આગની કેટલીક ઘટનાઓ સહિત તાજેતરની અને ઘટનાઓની પ્રાથમિક તપાસમાં અસામાજિક તત્વોની સંડોવણીનો સંકેત મળ્યો છે. રેલવે સુરક્ષા દળ આ ઘટનાઓની સક્રિય તપાસ કરી રહ્યું છે. અધિકારીઓએ બેઠક દરમિયાન જણાવ્યું કે ઘણા કિસ્સાઓમાં રેલવે અધિકારીઓ દ્વારા સમયસર અને સક્રિય કાર્યવાહીથી મોટા અકસ્માતો અટકાવવામાં મદદ મળી છે. રેલવે જણાવ્યું કે તે મુસાફરો, ટ્રેનો, સ્ટેશનો અને વિશાળ રેલ નેટવર્કની સુરક્ષાને મજબૂત બનાવવા માટે AI, ડ્રોન, CCTV સિસ્ટમ જેવા આધુનિક ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ વધારી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠન WHO જણાવ્યું છે કે 21 મે સુધીમાં કોંગો અને યુગાન્ડામાં ઇબોલા ચેપના કુલ 650 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ ચેપને કારણે 144 લોકોના મોત થયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 28 મેના રોજ નવી દિલ્હીમાં શરૂ થનારી ભારત આફ્રિકા ફોરમ સમિટ મુલતવી રાખવામાં આવી છે. ભારતે અસરગ્રસ્ત આફ્રિકન દેશોમાં મુસાફરી કરતા અને ત્યાંથી આવતા મુસાફરો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. જે અનુસાર કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાન સહિતના ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં મુસાફરી કરનારા લોકોને તાવ, માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો, ગળામાં દુખાવો જેવા લક્ષણોનો અનુભવ થાય તો તાત્કાલિક તબીબી સહાય લેવા વિનંતી કરવામાં આવી છે. IPL ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું છે. ગુજરાત ટાઇટન્સે 230 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ચેન્નાઈ સુપર કિંગ્સ 13.4 ઓવરમાં 140 રનમાં ઓલઆઉટ થઈ હતી. અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 229 રન બનાવ્યા હતા. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ સાંજે 7:30 વાગે હૈદરાબાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
2: આજના અખબારોએ વિવિધ સમાચારોની હેડલાઇન બનાવી છે. નવગુજરાત સમય લખે છે, યુરેનિયમ મુદ્દે ટ્રમ્પની ડીલ ઈરાનને નામંજૂર, દેશ અગનભટ્ટી બન્યો અને પુલવામામાં હુમલાનું માસ્ટર માઇન્ડ હમઝા POKમાં ઠાર મરાયો. સંદેશે લખ્યું, ધગધગતું ઉત્તર પ્રદેશ, ગરમીનો પારો 50 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા. અને ગુજરાત સમાચાર લખે છે, જેનજી સ્વરૂપે 1 કરોડ કોકરોચ ફોલોઅર્સને.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે બેઠક યોજશે. ભારત અને ઇજિપ્તે આતંકવાદનો સામનો કરવામાં દ્વિપક્ષીય સહયોગના મહત્વ પર ભાર મૂક્યો. કોલકાતા વડી અદાલતે આરજી કર કેસ મામલે સીબીઆઈને ત્રણ સભ્યોની

0: સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવાનો આદેશ આપ્યો. અને આઈપીએલ ક્રિકેટમાં અમદાવાદમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: વંદે માતરમ એક જય ઘોષ. 8:30 ચિત્રલોક ગાને નયે જમાને કે. 9 વાગે પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. 9:30 આજ કે ફનકાર. 10:02 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 10:30 ધૂમ મસ્તી ધૂમ. 11:02 કાર્યક્રમ દિલ સે. 11:30 તરન્નુમ. 12:05 યાદો કી મહેફિલ. 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. આજના વિષય છે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ અને ઉનાળામાં ત્વચા અને શરીરની કાળજી વિશે ડોક્ટર તૃપ્તિ શાહ સાથે અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીની વાતચીત. 1 વાગે સાંભળશો સુરીલા સફર. 2:00 વંદે માતરમ એક જય ઘોષ. 2:35 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ માણી શકશો. 3 વાગે સખી સહેલી. 4 વાગે પિટારા. 5 વાગે કાર્યક્રમ સરગમ. 5:30 સુરીલી સાંજ. 6 વાગે સુરીલા સફર. 7 વાગે કાર્યક્રમ જય માલા. રાત્રિના 8 વાગે હવામહલ. 8:15 ચિત્રલોક ગાને નયે જમાને કે. 9 વાગે આપકે લીએ. 9:30 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 10 વાગે છાયા ગીત. અને 10:30 ઢલતી જાય રાત. તો શ્રોતા મિત્રો, આ હતા આજે હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા.

0: सहायता टेलीलॉ के ऐप वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: મનસુખ ભાઈ ક્યાં ચાલ્યા?
2: કચેરીએ દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા।
1: અરે મનસુખ ભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો।
2: હે, ફોન થી શું થાય?
1: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો। લો, થઈ ગયું કામ।
2: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ।
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન।
4: આ ઇયરિંગ બતાવજો,
5: ગઈ તારી ઇનામની રકમ।
6: થોડું ઇન્વેસ્ટમેન્ટ પણ કરી લે ને।
5: આવતી વખતે કરી લીધું મોબાઈલ થી।
6: શેમાં?
5: ગવર્નમેન્ટ સિક્યોરિટીઝમાં।
6: હા,
5: RBI રિટેલ ડાયરેક્ટ મોબાઈલ એપ છે ને, રિટેલ ડાયરેક્ટ સ્કીમ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ એટલે મેચ્યોરિટી પર ગેરંટીડ રિટર્ન્સ,
6: નો બ્રોકરેજ,
5: નો હિડન ફીસ।
6: માની ગયા તમને? નહીં, એપ ને।
5: RBI કહે છે,
7: જાણકાર બનો, સતર્ક રહો।
8: આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે। કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો। ગઈકાલે મેં લાઇટ બિલમાં 0 રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાંય આણે ફોટોશોપ જ કર્યું હશે। બાકી લાઇટ બિલ 0 આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ, બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની। મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ। PM સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર।
9: હર ઘરે

0: जब किसी हमलावर ने हमारी धरती के सीने पर पांव रखना चाहा, सब बच्चे सीना तान कर सामने खड़े हो गए और सीमा सुरक्षा की दीवार खड़ी हो गई।
1: विविध भारती पर हर रविवार की शाम 7 बजे होती है सैनिकों की शौर्य गाथा, कहानियां अदम्य साहस की, कहानियां देश के लिए कुर्बान हो जाने के जज्बे की।
2: क्या चालिया मम्मी, तमे आ राशन कार्ड लईने ઉતાવળે?
3: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે।
2: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું, આ જુઓ સુગમ ડિજિટલ ગુજરાત।
3: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
2: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે।
4: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન।
5: આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે। કોલેજમાં તો માર્કશીટમાં એ ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો। ગઈકાલે મેં લાઇટ બિલમાં 0 રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાંય આણે ફોટોશોપ જ કર્યું હશે। બાકી લાઇટ બિલ 0 આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની। મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર।

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: अरे सुनो, कल 3 बजे की टिकट बुक कर लूं? सब लोग कह रहे हैं कि वो मूवी बहुत अच्छी है।
1: 3 बजे? मैं तो 3 बजे बिजी हूँ, शाम का शो बुक कर लो।
0: यार ऐसा क्या कर रही हो तुम कल 3 बजे?
1: कमाल है, इतना भी नहीं समझते। अरे 3 बजे हम सब मिलकर सुनते हैं
2: सखी सहेली।
3: FM पर विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानो आ अमदावाद केंद्र छे। श्रोता मित्रों, 9 वाग्यानो समय थई रह्यो छे। प्रस्तुत छे प्रायोजित कार्यक्रम अनुरूप विवाह संस्था।
4: आ प्रोग्रामना प्रायोजक अनुरूप विवाह संस्था।
5: नमस्ते, अनुरूप विवाह संस्था द्वारा प्रस्तुत शोध अनुरूप जोड़ेदार ने આ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો એપિસોડ ખાસ છે, કારણ કે વિશ્વાસ, પરંપરા અને સમય સાથે બદલાતા પ્રવાસનો સુંદર સંગમ એવા અનુરૂપ વિવાહ સંસ્થા એ આ વર્ષે 51 વર્ષ પૂર્ણ કર્યા છે। આજે અનુરૂપના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર ગૌરી કાનેટકર આ પ્રવાસ વિશે વાત કરવા માટે આપણી સાથે છે। ગૌરીબેન નમસ્તે।
6: નમસ્તે, કેમ છો ગુજરાત?
5: આજે અનુરૂપ આટલા મોટા સ્વરૂપમાં આપણી સમક્ષ છે, પણ આ પ્રવાસની શરૂઆત જ્યાંથી થઈ તે યાદો તરફ પાછા વળીને જુઓ છો તો ખરેખર શું ચિત્ર ઊભું થાય છે?
6: સાચું કહું તો મને ખૂબ સંતોષ થાય છે। 1975માં મારા

0: સુજી અંજલિબેન કાનેટકરે અનુરૂપ સ્થાપિત કર્યું તે વખતે પાત્રોની માહિતી એક ચોપડીમાં લખવામાં આવતી હતી અને એના દ્વારે અનેક કુટુંબોના સપના સાકાર થયા હતા. આશરે 26 વર્ષ પહેલેમાં આ જવાબદારી લીધી અને કાર્યને એક નવી દિશા આપવાનો પ્રવાસ કર્યો. ત્યાર પછી અમારી આગામી પેઢી પણ આ પ્રવાસમાં જોડાઈ. 2001માં મારા જ્યેષ્ઠ પુત્ર અમે અને અનુરૂપની પહેલી વેબસાઇટ શરૂ કરી. તે વખતે એ ખૂબ જ મૂળભૂત સ્વરૂપમાં હતી, પરંતુ આજે તે વ્યાપક અને અપડેટેડ સ્વરૂપમાં અનેક સભ્યોને જોડી રહી છે. 2004માં સાંગલીમાં પહેલી શાખા શરૂ થઈ. આજે મહારાષ્ટ્ર અને બીજા રાજ્યો માં લગભગ 14 ઓફિસ કાર્યરત છે. 2014માં મારો નાનો પુત્ર તન્મય ફૂલ ટાઈમ અનુરૂપમાં જોડાયો અને નવી પહેલોને વેગ મળ્યો. 2015માં મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવાના આવી. આજે તેના અપડેટેડ સ્વરૂપનો ઉપયોગ હજારો સભ્યો કરી રહ્યા છે.
1: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રીવાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવવાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-26-77-991 આ નંબર પર, 1800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com. આજના બદલાતા સમયમાં લગ્ન કરવા જેટલું મહત્વપૂર્ણ છે, એટલું જ મહત્વપૂર્ણ છે લગ્ન ટકી રહેવા અને ખેલવા. અનુરૂપ આ સફરને કેવી રીતે ટેકો આપે છે?
0: અમારો સૂત્ર છે કે અનુરૂપ લગ્નને રૂપ આપે અને તે ટકી રહે અને ખીલે. તેથી જ અમે ફક્ત પાત્રોની સૂચિ આપવાનું કાર્ય નથી કરતા. લાઈફ પાર્ટનર શોધવાની સફરને સરળ બનવાના માટે અમે વ્યક્તિગત માર્ગદર્શન તથા કાઉન્સેલિંગ આપીએ છીએ અને વિવિધ ઇવેન્ટ્સ અને રૂબરૂ વાત મેચમેકિંગના કાર્યક્રમો ગોઠવીએ છીએ. અમે દર વર્ષે ભારત અને વિદેશમાં લગભગ 100 કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. 2014થી અમે યુએસએ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે, જર્મની અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં રૂબરૂ આ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છીએ. ટૂંકમાં વિશ્વના જે ખૂણામાં લોકો લગ્ન કરવા માંગે છે ત્યાં અનુરૂપ પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
1: ગૌરીબેન, અને તાજેતરમાં અનુરૂપે નવા સમુદાયો સુધી પણ તેની સેવાઓ વિસ્તારવાનો નિર્ણય લીધો?
0: હા, કોવિડ પછી એવો વિચાર આવ્યો કે અમે આટલા વર્ષોથી મરાઠી સમુદાયને જે સેવા આપી રહ્યા છીએ તે અન્ય સમુદાયોને પણ આપવી જોઈએ. મરાઠી ગુજરાતી સંબંધોની નિકટતાને ધ્યાનમાં રાખીને 2023માં ગુજરાતી શાખા શરૂ કરવાના આવી. આ નવા પ્રવાસને પણ ખૂબ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતીઓ અમારા વિદેશમાંના ઇવેન્ટ્સમાં પણ ભાગ લે છે. વડોદરા, અમદાવાદની ઓફિસ પછી અમે ટૂંક સમયમાં સુરત અને રાજકોટમાં પણ શાખાઓ ખોલીશું.
1: ગૌરીબેન, આ આખી સફર પર પાછા વળીને જોતા તમને સૌથી વધુ સંતોષ શાનો લાગે છે?
0: અમારા માટે સૌથી મોટો આનંદ સ્થાયી સંબંધો છે. દર વર્ષે આશરે 7000 લગ્નો અનુરૂપ દ્વારા ગોઠવાય છે. આ જ અમારા કામ માટે સાચી પ્રેરણા છે.
1: ગૌરીબેન, ખરેખર 51 વર્ષની આ યાત્રા એટલે વિશ્વાસનો સંગ્રહ અને સુંદર સંબંધોની નિર્માણ. અનુરૂપ વિવાહ સંસ્થાને તેના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ.
0: ધન્યવાદ.
1: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રીવાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવવાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-26-77-991 આ નંબર પર, 1800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
2: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
3: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. ફરી જોડાઈએ કાર્યક્રમ ચિત્રલોક સાથે.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાય, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણી

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: इस अंतराल के बाद आप सभी का कार्यक्रम चिचलोक में एक बार फिर से स्वागत है. आइए अब आपको सुनवाते हैं मेरी ब्रदर की दुल्हन फिल्म से राहत फतेह अली खान का गाया ये गीत. इरशाद कामिल के बोल हैं, धुन बनाई है सोहेल खान ने.
2: संगीत है सोहेल सेन का,
1: माफ कीजिएगा, धुन बनाई है सोहेल सेन ने.

0: ऐसी बेमिसाल कहानियां आपको मिलेंगी सिर्फ विविध भारती पर। विविध भारती, आपका जीवन संगीत।
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શેરબજારના પ્રારંભિક સૂચકાંકોમાં સેન્સેક્સમાં 346 પોઈન્ટ અને નિફ્ટીમાં 95 પોઈન્ટનો વધારો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે બેઠક યોજશે. ભારત અને ઇજિપ્તે આતંકવાદનો સામનો કરવામાં દ્વિપક્ષીય સહયોગના મહત્વ પર ભાર મૂક્યો. વિશ્વ આરોગ્ય સંગઠન WHOએ જણાવ્યું છે કે 21 મે સુધીમાં કોંગો અને યુગાન્ડામાં ઇબોલા ચેપના કુલ 650 શંકાસ્પદ કેસ નોંધાયા છે. 1 જૂને નવી દિલ્હીમાં યોજાનારી પ્રથમ આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ શિખર સંમેલન મુલતવી રાખવામાં આવ્યું. કોલકાતા વડી અદાલતે આર્જીકર કેસ મામલે CBIને 3 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવાનો આદેશ આપ્યો. પુલવામા આતંકવાદી હુમલાના કથિત માસ્ટર માઇન્ડ હમઝા બુરહાનની પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ગોળી મારીને હત્યા કરાઈ. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિડીયો કોન્ફરન્સથી ભુજ દિલ્હી દૈનિક એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન IRCTCએ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક પ્રવાસન સિઝન 2026-27 માટે નવીન ગોલ્ડન ચેરિયેટ લક્ઝરી ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી. રેલવે મંત્રાલયે મુસાફરોને મુસાફરી દરમિયાન સતર્ક રહેવા અને રેલવે પરિસરમાં કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા વ્યક્તિ અંગે હેલ્પલાઇન નંબર 139 પર તાત્કાલિક જાણ કરવા વિનંતી કરી. સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ PP ચૌધરીએ કહ્યું, 2027 વિધાનસભા ચૂંટણી બાદ સરકાર 5 વર્ષની જ રહેશે. ગુજરાત પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 2 અઠવાડિયામાં ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા છે. આજે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ છે. આ વર્ષમાં ઉજવણીની સત્તાવાર વૈશ્વિક

0: થીમ વૈશ્વિક પ્રભાવ માટે સ્થાનિક સ્તરે સક્રિયતા નક્કી કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે માવઠાની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં અમદાવાદમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 89 રનથી હરાવ્યું. આજે સનરાઇઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો થશે. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીએ મણીલાલ દેસાઈની રચના, સ્વર છે શિલ્પા પંડિતનો.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट। हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ ખ્યાતિ જાનીના સ્વરમાં ગીત રચના છે રવિન્દ્ર પારેખની।

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાપ્તિ ધોળકિયાના સ્વરમાં ગીત, રચના હતી હેમંત દેસાઈની. આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. 10:30 સમય થઈ રહ્યો છે. પ્રસ્તુત છે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ કભી ખુશી કભી ગમ ફિલ્મનું ગીત.

0: સાંજી બાદશાહ કી દેખ રહે હો તુસી?
1: કલાકારો છે, ગાયક કલાકારો અમિતાભ બચ્ચન, અલકા યાજ્ઞિક, ઉદિત નારાયણ, આદેશ શ્રીવાસ્તવ અને હેમા સરદેસાઈ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કભી ખુશી કભી ગમ ફિલ્મનું ગીત, અમિતાભ બચ્ચન સાથે અલકા યાજ્ઞિક, ઉદિત નારાયણ, હેમા સરદેસાઈ અને આદેશ શ્રીવાસ્તવનો સ્વર હતો. સંગીત હતું રાજેશ રોશનનું, બોલ હતા દેવ કોહલીના.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક બફત કાનૂની સહાય ન્યાય બંધુ મોબાઈલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.

0: ધૂમ હસી ધૂમ કાર્યક્રમમાં હવે સાંભળીએ બાગબાન ફિલ્મનું ગીત. સ્વર છે અમિતાભ બચ્ચન, સુખવિંદર સિંઘ, આદેશ શ્રીવાસ્તવ અને હેમા સરદેસાઈનો. સંગીત આદેશ શ્રીવાસ્તવનું, બોલ છે સમીરના.
1: It's Valentine's Day.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કલ હો ના હો ફિલ્મનું ગીત. સ્વર હતો, ગાયક કલાકાર હતા ઉદિત નારાયણ, સોનુ નિગમ, સાધના સરગમ, શંકર મહાદેવન, સુજાતા. સંગીત હતું શંકર અહેસાન લોયનું અને બોલ હતા જાવેદ અખ્તરના.
1: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
2: અરે બેટા, આ રાશન કાર્ડમાં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
1: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
2: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈનમાં તો નહીં ઉભા રહેવું પડે ને?
1: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર. હર ઘર સૂર્ય ઘર.
2: સાંભળીએ હવે મન ફિલ્મનું ગીત ઉદિત નારાયણના સ્વરમાં. સંગીત છે સંજીવ દર્શનનું, ગીતકાર સમીર. નશાય પ્યા

0: આગ્રહ
1: શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ, અને કાર્યક્રમના અંતમાં સાંભળીએ કહો ના પ્યાર હૈ ફિલ્મનું ગીત. લકી અલીનો સ્વર છે, સંગીત રાજેશ રોશનનું, ગીતકાર છે વિજય અકેલા.

આ સાથે આજનો ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 11 વાગે સાંભળશો આજના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે બેઠક યોજશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિડીયો કોન્ફરન્સથી ભુજ દિલ્હી દૈનિક એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવશે. ભારતના ચંદ્રયાન 3 ચંદ્ર મિશનને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિકલ એન્ડ સ્પેસ સાયન્સ દ્વારા 2026 ગોડાર્ડ સ્પેસ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું. ગૃહમંત્રી અમિત શાહે આજે બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSFની મહિલા પર્વતારોહણ ટીમને માઉન્ટ એવરેસ્ટ સર કરવા બદલ અભિનંદન પાઠવ્યા. રેલવેએ મુસાફરોને સતર્ક રહેવા અને શંકાસ્પદ ગતિવિધિઓની તાત્કાલિક હેલ્પલાઇન નંબર 139 પર સંપર્ક કરવા જણાવ્યું. તામિલનાડુમાં જોસેફ વિજયના નેતૃત્વવાળા મંત્રીમંડળમાં આજે 2 મંત્રીઓને સામેલ કરાશે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા પોલેન્ડમાં વધારાના 5,000 સૈનિકો મોકલશે. ઉત્તરપ્રદેશમાં સતત 5મા દિવસે બાંદા જિલ્લામાં દેશનું સૌથી વધુ તાપમાન 47.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. હવામાન વિભાગે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને વિદર્ભમાં આજે રેડ એલર્ટ જાહેર કર્યું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે આજથી 3 જૂન સુધી PhD કોર્સ વર્કનું આયોજન કરવામાં આવ્યું અને સાબરકાંઠાના તલોદની ભોલેનાથ ડેરીમાંથી 2548 કિલો ભેળસેળયુક્ત માવો જપ્ત કરાયો. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

પ્રસ્તુત છે કાર્યક્રમ દિલસે. મિત્રો, આજે જૈવિક વિવિધતા દિવસ છે. આપણી ધરતી આટલી સુંદર એટલા માટે જ છે કેમ કે એમાં ઘણા અનેક જીવો વસેલા છે અને દરેક જીવો એકબીજા સાથે સંકળાયેલા છે. તો આવો આજે આપણે એને ધ્યાનમાં રાખીને જ કેટલાક ગીતો સાંભળીએ. પ્રારંભ કરીએ મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલ અબ દિલ્હી દૂર નહીં ફિલ્મના આ ગીત સાથે, હસરત જયપુરીના બોલ દત્તારામની ધૂન.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: તારા અને ધરતીનું સુંદર વર્ણન કરતું આ ગીત સાંભળીએ મુકેશના સ્વરમાં. ફિલ્મ જલ બિન મછલી નૃત્ય બિન બિજલી, ગીતકાર મજરૂહ સુલતાનપુરી, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: મિત્રો, જૈવિક વિવિધતા માટે આપણે આભાર માનવાનો એ ચિત્રકારનો, એ જગત નિયંતાનો જેણે આ સૃષ્ટિ ઘડી છે. અને ક્યારેક વિચાર આવે કે એ ચિત્રકાર કોણ છે જેણે આખી ધરતીને આટલી સુંદર બનાવી છે. આવો સાંભળીએ આવા અર્થનું મુકેશના સ્વરમાં ગવાયેલ બુંદ જો બન ગઈ મોતી ફિલ્મનું આ ગીત, ભરત વ્યાસના બોલ, સતીશ ભાટિયાની ધૂન.

0: આ સાથે આજનો દિલ સે કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: નેવું વર્ષ. જી હા દોસ્તો, આજે 90 વર્ષે પણ અડીખમ ઉભી છે આપણી આકાશવાણી. સમય બદલાયો, સંજોગો બદલાયા, પરિવર્તનની નવી લહેરો ઉઠી, પણ આકાશવાણીએ હંમેશા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને માન આપ્યું, તેનું જતન કર્યું. વેદોની ઋચાઓ જેટલી સ્પષ્ટ છે તેવી જ રીતે આકાશવાણીની વાણીનો પ્રવાહ પણ એટલો જ સ્પષ્ટ છે. ખળખળ વહેતા ઝરણાનો નાદ જેમ મનમોહક હોય છે, તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે. શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે. આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે. આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ.

96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ તરન્નુમ. મિત્રો, આજના કાર્યક્રમમાં અમે આપને સંભળાવીશું સંગીતકાર સોનિક ઓમી દ્વારા સંગીતબદ્ધ કરેલા કેટલાક ગીતો. મિત્રો, આ સંગીતકારે ઓછું પણ ખૂબ નોંધપાત્ર કામ કર્યું છે. ક્યારેક આપણે આ ગીતો સાંભળીએ ત્યારે એમ થાય કે આ ગીત ખૂબ સરસ છે, પણ આ સંગીતકારને એટલી જાણકારી આપણને નથી હોતી સંગીતકાર વિશેની. તો આવો સાંભળીએ સંગીતકાર સોનિક ઓમી દ્વારા સંગીત કરેલા કેટલાક ગીતો. આરંભ કરીએ મહુઆ ફિલ્મના ગીત સાથે, સ્વર મોહમ્મદ રફીનો, ગીતકાર કમર જલાલાબાદી.

વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ તરન્નુમ, અને આજે સાંભળી રહ્યા છો સંગીતકાર સોનિક ઓમીના સંગીતબદ્ધ કરેલા કેટલાક ગીતો. આવો સાંભળીએ રફતાર ફિલ્મનું આ ગીત મોહમ્મદ રફી તથા આશા ભોસલેના સ્વરમાં. ગીતકાર વર્મા મલિક.

0: झांसी झटके हो तेरा रंग है नशीला अंग अंग है नशीला।
1: कार्यक्रमना अंतमा सांभळीए धर्मा फिल्मनी आ कव्वाली મોહમ્મદ રફી આશા ભોસલે સાથીદારોના સ્વરમાં ગીતકાર વર્મા મલિક અને સંગીતકાર સોની કોમી

0: આ સાથે આજનો તરન્નુમ કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી ક્ષણોમાં સાંભળશો આજના મુખ્ય સમાચાર.
1: સમજો રાજ કો રાજ રહેને દો ઇશારોં કો અગર સમજો.
2: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા અંગે વાતચીત કરી રહ્યા છે. સામાજિક ક્રાંતિના પ્રણેતા રાજા રામમોહન રાયની જન્મજયંતિ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથસિંહે શ્રદ્ધાંજલિ આપી. ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની બેઠક 26 મેના દિવસે નવી દિલ્હીમાં યોજાશે. ચૂંટણી પંચે રાજ્યસભાની 24 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યું. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે તમામ જીવોના ઉજ્જવળ ભવિષ્ય માટે સાથે મળીને કામ કરવા આહવાન કર્યું. પંજાબ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં આજે ભારે હીટવેવની આગાહી. અમદાવાદના સાયન્સ સિટી ખાતે સ્વરક્ષા મહોત્સવનો પ્રારંભ. એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રે ભારતના વધતા કદ અંગે ચર્ચા કરાશે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સંપૂર્ણપણે એઆઈથી બનેલી નવી ફિલ્મનું પ્રીમિયર યોજાયું. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પાટિયાના મુવાડા વિસ્તારમાં કરંટ લાગતા બે યુવકોના મોત થયા. છોટાઉદેપુરમાં કલેક્ટરે ગેરકાયદેસર રેતી ખનન સામે 13 કરોડ રૂપિયાથી વધુનો દંડ કર્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો થશે. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

જોઈએ આજના કાર્યક્રમનું વિવરણ. બરાબર 12:05 યાદોં કી મહેફિલ, 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સૈયર, પ્રસ્તુતકર્તા અલ્પા શાહ તથા લિપિ ત્રિવેદી, નિર્માણ હિતેશ માવણી, 1:00 સુરીલા સફર, 2:00 વંદે માતરમ એક જય ઘોષ, 2:35 ગુજરાતી ગીત સુગમ સંગીતનો કાર્યક્રમ, 3:00 હલો સહેલી, 4:00 પિટારા, 5:00 સરગમ, 5:30 સુરીલી સાંજ, 6:00 સુરીલા સફર, 7:00 જયમાલા, 8:00 હવા મહેલ, 9:00 આપ કે લીએ, 9:30 ફિલ્મ સંગીત, 10:00 છાયા ગીત તથા 10:30 ઢલતી જાય રાત. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. થોડી ક્ષણોમાં સાંભળશો કાર્યક્રમ યાદોં કી મહેફિલ.

0: आप सुन रहे हैं विविध भारती, देश की सुरीली धड़कन। कुछ ही पलों में आप सुनेंगे कार्यक्रम यादों की महफिल।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079

0: 3258490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5840.
1: गूंजते हैं कुछ अनमोल नगमे,
2: तेरा जवाब नहीं,
1: छिड़ता है मोहब्बत का राग,
2: प्यार का राग सुनो रे,
1: बजता है छाया गीत विविध भारती से,
2: सदा रहेगी.
1: तो सुनिए रोज रात 10 बजे छाया गीत सिर्फ विविध भारती पर.

0: तो ये था कार्यक्रम यादों की महफिल।
1: प्लेटफॉर्म नंबर 2 से चलने वाली सुपर फास्ट एक्सप्रेस के यात्रियों,
2: आई एम
3: हियर। तने नहीं आने, मोबाइल चार्ज करवो है तो
2: दिमाग चार्ज कर।
3: आवा पब्लिक पोर्ट थी फोन चार्ज करियो तो पर्सनल डेटा थशे पब्लिक।
2: जोयू
4: पप्पा हूँ पे करू छू, नो सिग्नल।
3: हवे शू करीश, फ्री वाईफाई छे ने।
2: बुद्धू सुधरी जा।
3: पेमेंट्स माटे नो ओपन वाईफाई,
4: मतलब फ्रॉड ने करो। बाय बाय।
3: RBI कहे छे
2: करो योग्य शुरुआत, बनो फाइनेंशियली स्मार्ट।
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490। શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490।
0: પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સૈયર।

0: મિત્રો, કુદરતે સર્જેલી આ સૃષ્ટિ અપાર વૈવિધ્યતાથી ભરેલી છે. ઈશ્વરની અણમોલ ભેટ એવી આ સજીવ સૃષ્ટિનો આનંદ માણતા માણતા વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સૈયર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. લિપિ, ક્યારેય તમે એવું વિચાર્યું છે કે આપણે સવારે ઉઠીએ અને રાત્રે સૂઈએ ત્યાં સુધીમાં અને રાત્રિ દરમિયાન પણ કેટકેટલા સજીવોના સંપર્કમાં આવીએ છીએ?
1: અલ્પા, એ તો ખરી વાત છે કે શાંતિથી બેસીને આવું આપણે કદી વિચારતા પણ નથી. પણ જો વિચારીએ ને તો ખ્યાલ આવે કે અલગ અલગ પક્ષીઓના કલરવ સાથે કેટલી સરસ સવાર પડે છે. અલગ અલગ પક્ષીઓના ટહુકા સાથે એકદમ પ્રસન્ન ચિત્તે આંખો ખુલે અને દિવસની શરૂઆત ખૂબ જ સારી થાય.
0: અને નાના નાના જીવજંતુથી લઈને મહાકાય શક્તિશાળી પ્રાણીઓ, અલગ અલગ પ્રકારની વનસ્પતિ, આ બધા જ આપણા જીવન સાથે કેટલા નજીકથી વણાયેલા છે. મિત્રો, આજે છે ઇન્ટરનેશનલ ડે ફોર બાયોલોજીકલ ડાયવર્સિટી, એટલે કે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ. અને આ દિવસ મનાવવા પાછળનો ઉદ્દેશ એ છે કે આપણી આસપાસ રહેલી આ સૃષ્ટિમાં રહેલી જૈવ વિવિધતા માટે આપણે જાગૃત બનીએ.
1: ક્યાંક વાંચેલી એક કાલ્પનિક વાર્તા યાદ આવે છે શ્રોતા મિત્રો, જે આજે તમારી સાથે શેર કરવી છે. વાર્તાનું શીર્ષક છે ટાઈમ મશીન. મિત્રો, આ એક કાલ્પનિક વાર્તા છે અને એ સમયગાળાની વાત છે જ્યારે મનુષ્ય ટેકનોલોજીની રીતે ખૂબ આગળ છે અને ટાઈમ મશીનની શોધ થઈ ચૂકી છે. તો ચાલો શરૂ કરીએ વાર્તા ટાઈમ મશીન.

0: ભવિષ્યના સમયગાળાની એક વાત છે. એક બિઝનેસમેન હતા, એમની પાસે ખૂબ પૈસો, ખૂબ ધનવાન હતા. એક દિવસ એમને ઈચ્છા થઈ કે મારે ડાયનાસોરને મારી નરી આંખે જોવો છે. મારે એ સમયમાં જવું છે જ્યારે ડાયનાસોર્સ આ પૃથ્વી પર જીવતા જાગતા હતા. વૈજ્ઞાનિકોએ એમને ખૂબ સમજાવ્યા કે આ જીત બરાબર નથી, આ વિચાર છોડી દેવો જ સલાહભર્યું છે.
1: પરંતુ એ બિઝનેસમેન તો પોતાની જીત પર અડગ રહ્યા. તેમણે કહ્યું, કેટલો પણ ખર્ચો થાય, મારે તો ડાયનાસોર જોવા જ છે. છેવટે નક્કી કરવામાં આવ્યું કે તેમને એ સમયગાળામાં લઈ જવા. ટાઈમ મશીનને એ રીતે તૈયાર કરવામાં આવ્યું. સફર માટે ચોક્કસ દિવસ અને સમય પણ નક્કી કરવામાં આવ્યો. બિઝનેસમેન તો એકદમ ઉત્સાહ સાથે સફરની તૈયારીમાં લાગી ગયા.
0: આખરે સફર માટે નિશ્ચિત કરેલો એ દિવસ આવી જ ગયો. એક વૈજ્ઞાનિક, એક ટૂર ગાઈડ અને બિઝનેસમેન, ત્રણેય જણા ટાઈમ મશીનમાં ગોઠવાઈ ગયા. વૈજ્ઞાનિક અને ગાઈડે બિઝનેસમેનને કેટલીક સૂચનાઓ આપી અને જણાવ્યું કે ખૂબ જ સાવચેતી રાખવી પડશે. નિયત સમય થતાં ટાઈમ મશીનની આ રોમાંચક સફર શરૂ થઈ.
1: ટાઈમ મશીને ભૂતકાળની તરફ ટ્રાવેલ કરવાનું શરૂ કર્યું. 5 વર્ષ, 25 વર્ષ, 100 વર્ષ, 500 વર્ષ, 1000 વર્ષ જેટલા પાછલા સમયમાં તેઓ પહોંચી ગયા. સફર આગળ વધતી ગઈ અને છેવટે કરોડો વર્ષ પહેલાના, મિલિયન વર્ષો પહેલાના સમયમાં તેઓ પહોંચી ગયા. બિઝનેસમેન માટે તો ટાઈમ મશીનમાં ટ્રાવેલ કરવાનો આ પ્રથમ અનુભવ હતો અને તેઓ બધું અચરજથી જોઈ રહ્યા હતા.
0: છેવટે નિર્ધારિત જગ્યાએ જઈને જંગલ જેવા એક સ્થળે ટાઈમ મશીન ઊભું રહ્યું. ગાઈડે ફરી એકવાર જરૂરી સૂચનાઓ આપી. ટાઈમ મશીનમાંથી બહાર નીકળીને ગાઈડે જમીન પર એક વર્તુળ દોર્યું અને બિઝનેસમેનને સૂચના આપી કે તમારે આ વર્તુળની અંદર જ ઊભા રહેવાનું છે. આ વર્તુળથી જરા પણ બહાર નીકળવાનું નથી અને એ ધ્યાન રાખવાનું છે કે કોઈ જીવજંતુ કે કોઈ પણ સજીવને કંઈ જ નુકસાન ન થાય.
1: ગાઈડે જણાવ્યું કે બરાબર 5 મિનિટ પછી ડાયનાસોર અહીં આવશે અને તમે એને જોઈ શકશો. તમારે માત્ર દૂર ઊભા રહીને એને જોવાનું છે અને બિલકુલ અવાજ કરવાનો નથી. ડાયનાસોર આ બાજુથી પસાર થશે અને શાંતિથી જતો રહેશે. સૂચના પ્રમાણે બિઝનેસમેન ટાઈમ મશીનમાંથી ઉતરીને એ વર્તુળમાં ઊભા રહી ગયા.
0: ગાઈડે જણાવ્યું હતું એ પ્રમાણે જ બરાબર 5 મિનિટ પછી ડાયનાસોર એ તરફ આવતો દેખાયો. આટલા મહાકાય ડાયનાસોરને જોઈને બિઝનેસમેન તો આભા જ રહી ગયા. તેવામાં જ ડાયનાસોરે જોરથી અવાજ કર્યો. આટલા જોરદાર અવાજથી બિઝનેસમેન તો ખૂબ ડરી ગયા. વર્તુળમાંથી બહાર નીકળવાનું નથી એ સૂચના ભૂલીને, ગભરાઈને તેઓ તો બસ જંગલ તરફ દોડવા લાગ્યા.
1: એમને દોડતા જોઈને ડાયનાસોરનું ધ્યાન એમના પર પડ્યું. મહાકાય ડાયનાસોરની નાની એમથી મૂવમેન્ટથી પણ વાતાવરણ જાણે ધ્રુજી ઉઠતું હતું અને ડરામણું દ્રશ્ય ઊભું થઈ જતું હતું. ડાયનાસોરથી બિઝનેસમેનને હવે ખતરો છે એવો ખ્યાલ આવતા જ વૈજ્ઞાનિકે પોતાની પાસેની ટ્રેન્ક્વિલાઇઝર ગનથી ડાયનાસોર તરફ નિશાન તાક્યું અને ગોળી છોડી.
0: આવડું મોટું મહાકાય ડાયનાસોર જમીન પર બેભાન થઈને ઢળી પડ્યું. બિઝનેસમેનને સૂચના આપવામાં આવી કે થોડી વાર માટે ડાયનાસોર બેભાન થઈ ગયું છે, જલ્દીથી પાછા આવી જાઓ. દોડતા દોડતા, ગભરાતા ગભરાતા, હાંફતા હાંફતા બિઝનેસમેન જ્યાં ટાઈમ મશીન ઊભું હતું ત્યાં પહોંચીને જલ્દીથી એમાં બેસી ગયા.
1: ગાઈડનું ધ્યાન ગયું કે એમના બૂટ પર જંગલની માટી ચોંટી ગઈ હતી અને એમના પગ નીચે એક પતંગિયું કચડાઈને મરી ગયું હતું. ગાઈડ અને વૈજ્ઞાનિક બંનેએ ચિંતામાં આવીને કહ્યું કે આ શું કર્યું તમે? તમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે કોઈ પણ સજીવને નુકસાન ન થાય એની તકેદારી રાખવાની છે.
0: પરંતુ બિઝનેસમેન પાસે હવે આનો કોઈ જવાબ નહોતો. પતંગિયું પગ નીચે કચડાઈને મરી ચૂક્યું હતું અને આ ગંભીર ભૂલ, આ ગંભીર બેદરકારીના કેવા પરિણામો ભોગવવા પડશે એ વિચારીને ગાઈડ અને વૈજ્ઞાનિક દુઃખી થઈ ગયા. છેવટે ફરી ટાઈમ મશીનની સફર શરૂ કરવામાં આવી અને કરોડો વર્ષોના ભૂતકાળમાંથી તેઓ વર્તમાન સમય તરફ પાછા ફર્યા. કરોડ વર્ષ, લાખ વર્ષ, 1000 વર્ષ, 100 વર્ષ, 1 વર્ષ, સફરમાં આગળ વધતા વધતા તેમણે જ્યાંથી સફર શરૂ કરી હતી તે વર્તમાન સમય સુધી પહોંચી ગયા.
1: ટાઈમ મશીન ખુલ્યું અને ત્રણેય જણા બહાર નીકળ્યા. જેવા તેઓ બહાર નીકળ્યા કે એકદમ

0: થકાઈ જ ગયા. જ્યારે તેમણે સફરની શરૂઆત કરી હતી ત્યારે તો ત્યાં ખૂબ હરિયાળી હતી અને વાતાવરણ ઠંડુ હતું, અને હવે જ્યારે સફરમાંથી પાછા આવ્યા ત્યારે આ આખો વિસ્તાર બિલકુલ ઉજ્જડ અને વેરાન બની ગયો હતો. ક્યાંય વૃક્ષો નહોતા અને વાતાવરણ ખૂબ જ ગરમ હતું.
1: એ ત્રણેય વિચારવા લાગ્યા કે આ શું થઈ ગયું. અમે જ્યારે સફરની શરૂઆત કરી હતી ત્યારે તો આ વિસ્તાર આખો હરિયાળો હતો, અને હવે કેવી રીતે બધું વેરાન થઈ ગયું? ત્યારે વૈજ્ઞાનિકને યાદ આવ્યું બિઝનેસમેનના પગ નીચે કચડાઈને મરી ગયેલું એ પતંગિયું. પતંગિયાએ વનસ્પતિના ફેલાવા માટે જે યોગદાન આપ્યું હતું એના કારણે અહીં હરિયાળી હતી, પરંતુ એ પતંગિયાના મૃત્યુના કારણે આખી એ જૈવ વિવિધતાની જે સાયકલ હતી એ તૂટી ગઈ, અને એ કારણથી આ પ્રદેશ બિલકુલ વેરાન બની ગયો.
0: તો મિત્રો, આ વાર્તા તો અહીં પૂરી થાય છે, પરંતુ આ વાર્તા આપણને સમજાવે છે કે એક નાનકડા જીવનું પણ સૃષ્ટિના આ ચક્રમાં કેટલું મહત્વ છે અને એનો કેટલો મોટો ફાળો છે. તો બસ આજના દિવસે એ જ સમજીએ કે દરેકે દરેક જીવ આ પર્યાવરણ માટે, આ જીવ સૃષ્ટિ માટે અગત્યનો છે.
1: પછી આકાશમાં ઉડતા પક્ષીઓ હોય, પાણીમાં રહેતા જળચર હોય કે ભૂમિ પર વસતા પ્રાણીઓ, સાથે જ વનસ્પતિ પણ આ જૈવ વિવિધતાનો જ એક ભાગ છે. આ બધા જ જીવોનું જતન કરવું, રક્ષણ કરવું એ આપણી જવાબદારી છે અને સાથે સાથે જરૂરિયાત પણ.
0: તો શ્રોતા મિત્રો, એમનું રક્ષણ કરીએ અને આ વાત સાથે કાર્યક્રમમાં હવે આગળ વધીએ અને ચાલો જઈએ એક એવા વિષય તરફ જે આપણા બધા માટે એટલો જ અગત્યનો છે. અત્યારે ધૂમધકતો ઉનાળો ચાલી રહ્યો છે અને આ ગરમીમાં ત્વચા અને શરીરની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે. તો ચાલો એ વિશે માર્ગદર્શન મેળવીએ ચર્મરોગ નિષ્ણાત ડોક્ટર તૃપ્તિ શાહ પાસેથી.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, આજે આપણી સાથે છે ચામડીના રોગોના નિષ્ણાત ડોક્ટર તૃપ્તિ શાહ. આજે આપણે એમની સાથે વાત કરીશું ઉનાળામાં ત્વચા અને શરીરની સાર સંભાળ વિશે. ડોક્ટર તૃપ્તિ, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે.
1: આભાર.
0: ડોક્ટર તૃપ્તિ, આપ શ્રોતા મિત્રોને જણાવશો કે ઉનાળામાં ત્વચા અને શરીરને લગતી કઈ કઈ તકલીફો જોવા મળે છે?
1: તો ઉનાળાની ઇટસેલ્ફ ગરમીને કારણે તકલીફો થાય, ઘણી બધી વખત ચામડીના ચેપ અને એલર્જી થતા હોય છે, અથવા ઉનાળામાં ઘણીવાર પાણી ઓછું પીવાય તો શરીરમાં પાણીની ઉણપ અને ડિહાઇડ્રેશન થાય, તેના કારણે પણ ખાસ તકલીફો જોવા મળે છે. અને આ બધી તકલીફો ખાસ બાળકો, વૃદ્ધો, બહાર કામ કરતા લોકો હોય એવા લોકોમાં વધારે જોવા મળતી હોય છે.
0: ડૉક્ટર તૃપ્તિ, હવે આપણે ઘણી વખત છાપામાં ને ન્યૂઝમાં વાંચતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ કે હીટ સ્ટ્રોક લાગી જાય છે, લૂ લાગે છે, તો આ હીટ સ્ટ્રોક શું છે એ સમજાવશો અને તેનાથી બચવા માટે શું કરી શકાય?
1: હીટ સ્ટ્રોક એટલે કેવું છે કે કોઈ પણ વ્યક્તિ તડકામાં બહુ બધા સમય બહાર રહેતો હોય તો એના કારણે શરીરનું તાપમાન જે નોર્મલ ટેમ્પરેચર રહેવું જોઈએ એના કરતાં ઘણું બધું વધી જાય છે. મોટે ભાગે મોર દેન 104 ડિગ્રી જેટલું તાપમાન થઈ જતું હોય છે. તો એવા સમયે દર્દીને ચક્કર આવે, ફેઇન્ટ થઈ જાય અથવા ઉલટી થાય કે ડાયરિયા થાય, એવી બધી તકલીફો જોવા મળે છે. જો તમને કોઈ હીટસ્ટ્રોક વાળો દર્દી કે કોઈ પણ માણસ રસ્તામાં જોવા મળે તો પહેલાં એને તાત્કાલિક તમારે ઠંડી જગ્યાએ લઈ જવાનો, એને પાણી પીવડાવવાનો, જરૂર પડે તો ડૉક્ટરની સલાહ મુજબ એની દવા કરવાની. અને આ જે હીટસ્ટ્રોક તમારે પ્રિવેન્ટ કરવા માટે, એટલે કે જે લૂ ના લાગે એ માટે, આપણે ખાસ ધ્યાન એ રાખવાનું કે દરેક વ્યક્તિએ બપોરે 12-4 અંદર શક્ય હોય તો બહાર ફરવાનું ટાળવું, અને કોટનના ખુલ્લા કપડાં પહેરવા, પાણીની બોટલ સાથે રાખવી, અને જેથી કરીને એ લોકો હીટસ્ટ્રોકથી પ્રિવેન્ટ થઈ શકે.
0: જી, અને ઉનાળામાં ફરવાના કારણે ઘણા લોકોને એ પણ સમસ્યા થતી હોય છે કે સ્કિન ટેન થઈ જાય છે, સ્કિન શ્યામ પડી જાય છે, તો એનાથી બચવા માટે શું કરવું?
1: હા, ઉનાળામાં અતિશય ગરમીને કારણે સ્કિન ઉપર ઘણા લોકોને ઇમિજિએટ કાળા ડાઘા પડી જાય અથવા સ્કિન લાલ થઈ જતી હોય છે, જેને ઇમિજિએટ સ્કિન ટેનિંગ કહેવાય છે. અને ઘણા લોકોને 24-48 કલાક પછી અથવા અઠવાડિયા પછી સ્કિન ટેન થાય છે. જે પ્રિવેન્ટ કરવા માટે સનસ્ક્રીન લોશન તમે લગાડો, પછી ફિઝિકલમાં તમે કેપ પહેરીને જાઓ, છત્રી રાખો, એટલે અને તમે તડકામાં બચવા માટે દુપટ્ટો બાંધો, જેથી કરીને તમે સનની ડાયરેક્ટ ઇફેક્ટથી બચી શકો છો.
0: જી, હવે આપે સનની ડાયરેક્ટ ઇફેક્ટથી બચવાના ઘણા બધા રસ્તાઓ જણાવ્યા. આપે એ પણ જણાવ્યું કે સનસ્ક્રીન લોશન લગાવી શકાય, તો બજારમાંથી જ્યારે સનસ્ક્રીન લોશન્સ ખરીદતા હોઈએ

0: તો ખરીદતા પહેલા શું કાળજી રાખવી જોઈએ?
1: સનસ્ક્રીન લોશનમાં હંમેશા બે વસ્તુ આવે છે, એક તો ફિઝિકલ સનસ્ક્રીન લોશન આવે અને કેમિકલ સનસ્ક્રીન લોશન આવે. ફિઝિકલ સનસ્ક્રીન લોશનમાં જે ઝીંક ઓક્સાઇડ અને ટિટેનિયમ હોય છે, જે તમે લગાડો એટલે એનાથી વ્હાઇટ કાસ્ટ થાય છે અને જેનાથી તમને ખાસું એવું સરસ પ્રોટેક્શન મળતું હોય છે, પણ એ ક્યારેક વ્હાઇટ કાસ્ટ દેખાતી હોય છે તો એ બધાને થોડો કોસ્મેટિક એપિયરન્સ ઓછો લાગતો હોય છે. એને એવી જ રીતે કેમિકલ સનસ્ક્રીન લોશન પણ આવે છે કે જેની અંદર અમુક કન્ટેન્ટ હોય છે અને જે આપણે લગાડીએ તો લાઇટ વેઇટ લાગે અને જેના કારણે તમને વ્હાઇટ કાસ્ટ દેખાતી નથી હોતી. તો તમારી જરૂરિયાત પ્રમાણે તમારે બહુ વધારે

0: કોસ્મેટિક એપિયરન્સ ઓછો લાગતો હોય છે. એને એવી જ રીતે કેમિકલ સનસ્ક્રીન લોશન પણ આવે છે કે જેની અંદર અમુક કન્ટેન્ટ હોય છે અને જે આપણે લગાડીએ તો લાઇટ વેઇટ લાગે અને જેના કારણે તમને વ્હાઇટ કાસ્ટ દેખાતી નથી હોતી. તો તમારી જરૂરિયાત પ્રમાણે તમારે બહુ વધારે રહેવાનું હોય અથવા ક્રિકેટમાં સ્પોર્ટ્સના મેદાનમાં હોવ કે આતે હોય ત્યારે ફિઝિકલ સનસ્ક્રીન લોશન વાપરવું. બાકી નોર્મલ બહાર જતાં તમે કેમિકલ સનસ્ક્રીન લોશન વાપરી શકો છો. પછી બીજું અગત્યનું ફેક્ટર્સ છે કે તેમાં SPF હોય છે. SPF એટલે સન પ્રોટેક્ટિવ ફેક્ટર્સ. જે નોર્મલ SPF ધારો કે 15-30 વાપરીએ તો જે લોકો ઘરમાં રહેતા હોય પણ એમને ઘરમાં ચોકમાં ને એમાં કામ કરવાનું હોય ત્યારે સનસ્ક્રીન લોશન વાપરવું જોઈએ તો એમાં 15-30 SPF વાળું ચાલી શકે. અને એજ એ આમ અત્યારે જે રીતે આપણે અત્યારે અહીંયા સિઝનમાં ગરમી પડે છે એ રીતે સન પ્રોટેક્ટિવ ફેક્ટર મોર દેન 50% વાળું જ લેવું જોઈએ કારણ કે જે સનથી 98% જેટલું આપણને રક્ષણ આપે છે.
1: બહાર નીકળતા પહેલા કેટલા સમય પહેલા સનસ્ક્રીન લોશન એપ્લાય કરવું જોઈએ?
0: એ લગભગ 15-20 મિનિટ પહેલા આઈડિયલી સનસ્ક્રીન લોશન લગાડવું જોઈએ. અને એ સનસ્ક્રીન લોશન એવી રીતે લગાડવાનું કે જસ્ટ આપણે એમ લગાડી દીધું ખાલી હલવા હાથે હળકું લોટલે એ કર્યું એવું નહીં, પણ બે આ ફિંગર જેટલું મેઝરમેન્ટ રાખવાનું અને આપણી સ્કિન ઉપર એક લેયર બને એવું તમે સનસ્ક્રીન લોશન લગાડો તો એ સનસ્ક્રીન લોશનની ઇફેક્ટ સારી આવતી હોય છે.
1: અચ્છા, જે બે પ્રકારના સનસ્ક્રીન લોશન્સ કીધા, ફિઝિકલ અને કેમિકલ, તો એ સનસ્ક્રીન લોશનનો ડિફરન્સ કેવી રીતે ખબર પડે?
0: એટલે એની અંદર તમારે કન્ટેન્ટ વાંચવાના અને ઘણી બધી વખત એવું લખ્યું જ હોય છે કે ઝીંક ઓક્સાઇડ ને ટાઇટેનિયમ ડાયોક્સાઇડ જેવું લખેલું જ હોય છે.
1: અચ્છા,
0: એવી રીતે હોય છે. અને હજી સનસ્ક્રીન લોશનમાં એક આપણે UVA અને UVB બેથી પ્રોટેક્શન મેળવવાનું હોય છે. જે SPF ફેક્ટર્સ છે ને એ UVB થી પ્રોટેક્શન મળે છે એવું શીખજો છે. અને બીજું એક PA રેટિંગ આવે છે. સનસ્ક્રીન લોશન જ્યારે તમે બાય કરો ને ત્યારે PA રેટિંગ આવે, તો PA+1 to PA+4 હોય તો આપણે આઈડિયલી PA+4 જેટલું તમારે રેટિંગ વાળું લેવાનું જે UVN થી પ્રોટેક્શન આપે છે.
1: બહુ સરસ માહિતી આપી આપે ડોક્ટર તૃપ્તિ. અને ઉનાળામાં ઘણા બધા લોકોને અળાઈની સમસ્યા સતાવતી હોય છે, તો એના ઉપાયમાં શું કરવું જોઈએ?
0: અળાઈઓ છે ને શરીરની સ્વેટ ગ્લેન્ડ બ્લોક થઈ જતી હોય એના કારણે શરીરમાં ઝીણી ઝીણી ફોલ્લીઓ થાય જે લાલ થાય અને એમાં દર્દીને ખૂબ જ ખંજવાળ આવતી હોય છે. એટલે જેને લોકોને અળાઈઓ થતી હોય એક તો એ લોકોએ ઠંડા વાતાવરણમાં રહેવું, ખુલ્લા કોટનના કપડાં પહેરવા, બે વાર નહાવાનું અને એ ઉપરાંત ખોરાકમાં એમણે વિટામિન C નો ઉપયોગ વધારે કરવાનો અને ખાટા ફ્રૂટ્સ વધારે લેવાના જેથી કરીને અળૈયોથી બચી શકાય અને અળૈયો મટી જાય. અને બળતરા કે ખંજવાળ આવે ત્યારે કેલેમાઇન જેવા લોશનનો ઉપયોગ કરો તો એનાથી રાહત મળતી હોય છે.
1: તો હવે જેમ અળાઈ થતી હોય છે ને અનેક પ્રકારની સમસ્યા હોય તો સ્કિનમાં તો ઘણું બધું થતું હોય પણ ફંગલ ઇન્ફેક્શન્સની પણ સમસ્યા ઘણા લોકોને હોય છે, તો ફંગલ ઇન્ફેક્શન્સ જે સ્કિન ઉપર થતા હોય છે એના માટે આપની શું સલાહ છે?
0: એટલે ફંગલ ઇન્ફેક્શન છે ને સ્કિનમાં બે રીતે જોવા મળે છે. એક તો તમે જ્યારે પરસેવો થાય અને ભેજવાળું થાય ને એટલે શરીરના ઉપરના ભાગમાં ચામડી પર વ્હાઇટ કે કાળા ડાઘા થઈ જતા હોય છે જેને અમે સાદી ગુજરાતીમાં એવું કહીએ કે સફેદ દાદર છે અને ઇંગ્લિશમાં એને ટીનિયા વર્સિકુલર કહેવાય. એવું ઘણા બધા લોકોને થતું હોય છે અને ખાસ કરીને સ્પોર્ટ્સમેન એથ્લેટ્સ જે બધા હોય ને એ લોકોને વધારે જોવા મળે કારણ કે પરસેવો એક્યુમ્યુલેટ થતો હોય ને એટલે. તો એ જે માટે શું કરવાનું કે બે વખત નહાવાનું, એના કપડાં અલગ ધોવડાવવાના એટલે ઘરમાં બીજા કોઈને ચેપ ના લાગે અને ડૉક્ટરની સલાહ મુજબ એન્ટીફંગલ ક્રીમ કે પાવડર વાપરવું જોઈએ. આ કરોળિયા કહેવાય. અને એ ઉપરાંત શરીરમાં બીજે ભાગ ઉપર સાથળમાં બગલમાં મોઢા ઉપર કે શરીરના હવે તો કોઈપણ ભાગ ઉપર બહુ જ એક્સટેન્સિવ પ્રમાણે લાલ ગોળ જામા જોવા મળે છે જેને રિંગવોર્મ ઇન્ફેક્શન કહેવાય છે. એ ફંગલ એટલે આપણે ગુજરાતી ભાષામાં દાદર કહેવાય છે. તો જેને પણ દાદર થઈ હોય ને એને ખાસ ધ્યાન રાખવાનું કે પહેલાં દાદર થાય એવું ડૉક્ટર જોડે સલાહ લઈને જ એની દવા લેવી. બહારથી મળતા કે મેડિકલ સ્ટોર્સમાંથી કે એમને મળતા ક્રીમ કે એનો ઉપયોગ ના કરવો કારણ કે જે શરૂઆતમાં મટાડી દે પણ લાંબે ગાળે નુકસાનકારક હોય છે. પછી એ લોકોએ ખાસ કોટન ખુલતા કપડાં પહેરવાના, જીન્સ ને સ્કિન ટાઇટ કપડાં નહીં પહેરવાના, થોડું ગળપણ ઓછું ખાવાનું, બે વાર નહાવાનું અને એમના કપડાં અલગ ધોવા જોઈએ.
1: અને આ વાત થઈ ફંગલ ઇન્ફેક્શનની, આ સિવાય બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ પણ ઘણા બધા સ્કિનમાં થતા હોય છે.
0: ઘણા લોકોની ચહેરે છે ને ઉનાળામાં ગરમીને કારણે બેક્ટેરિયલ રેઝિસ્ટન્ટ ઇમ્યુનિટી ઘટી જતી હોય છે એટલે જેને કારણે છે ને ગુમડા કે ફટક્યોવા એવું બધું વધારે જોવા મળે છે. એવું થાય અને ખાસ કરીને એ બધું બાળકોમાં વધારે જોવા મળતું હોય છે. તો જ્યારે એવું થાય ત્યારે એ લોકોએ ડૉક્ટરની સલાહ મુજબ એન્ટીબાયોટિક ગોળી કે ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ. અને એમાં પણ આગળ જેમ કીધું એમ કે બે વાર નહાવાનું ચોખ્ખાઈ રાખવી, બહારથી આવો ત્યારે તમે કપડાં બદલી કાઢો, એવું બધું ધ્યાન રાખો તો આ બધી વસ્તુઓ ઓછી જોવા મળે છે.
1: બિલકુલ સરસ વાત કરી આપે. અને

0: હવે આ સિવાય ઉનાળામાં ઇન જનરલ શું સ્કિન કેર રાખવી જોઈએ, ગરમીથી બચવા માટે શું કરી શકાય?
1: આપણું જે સ્કિન કેર રૂટીન છે એમાં કેવું કરવું જોઈએ કે તમે રૂટીન સાબુ પણ બહુ માઇલ્ડ વાળો વાપરવો જોઈએ. પછી ફેસવોશ વાપરતા હોય તો ક્લિન્સર વાપરો, અને એમાં ક્યારેક થોડુંક સ્ક્રબિંગની જરૂર પડતી હોય તો સેલિસિલિક એસિડ જેવો ફેસવોશ વાપરવો, પણ બહુ હાર્સ ફેસવોશ ના વાપરવા. પછી ફેસવોશ કર્યા પછી મોઇશ્ચરાઇઝર જરૂરી છે, પણ એ લાઇટ વેઇટ વાળું વાપરો, એટલે લાઇટ મીન્સ કે બહુ ઓઇલી વાળું નહીં, જેથી કરીને તમે મોઇશ્ચરાઇઝર લગાડો તો તમને તરત પરસેવો ના થાય. અને મોઇશ્ચરાઇઝર ઉપર એન્ટીઓક્સિડન્ટ સિરમ પણ હવે અવેલેબલ છે, વિટામિન સીના સિરમ ને એવું બધું એ લગાડી શકાય. પછી તમે બહાર નીકળો ત્યારે સનસ્ક્રીન લોશન, જેમ આગળ સમજાવ્યું કે બે લેયર તમારે લગાડવું, એવી રીતે સનસ્ક્રીન લોશન લગાડો. એ ઉપરાંત તમે પાણી વધારે પીવાનું રાખો, અને મેકઅપ જેને જરૂરી હોય કે મેકઅપ જે કરતા હોય એ હંમેશા ઓઇલ ફ્રી મેકઅપ લેવો, અને લાઇટ વેઇટ એટલે ફાઉન્ડેશન એટલે ઓઇલ ફ્રી અને વોટર રેસિસ્ટન્ટ મેકઅપ હોય તો જે તમારે વધારે સારી રીતે રહી શકે. નહીંતર ઘણી બધી વખત બધાને મેકઅપ લગાડ્યો હોય તો પછી પરસેવા બહુ ઉતરી જતો હોય છે, એટલે તમે લાઇટ ફાઉન્ડેશન કે વોટર રેસિસ્ટન્ટ મેકઅપ વાપરો તો એ ના કરી શકાય.
2: ડોક્ટર તૃપ્તિ, આ તો આપે ખૂબ જ સરસ જાણકારી આપી, અને જેટલા પણ બહેનો આ કાર્યક્રમ સાંભળતા હશે એમને ચોક્કસથી આ માહિતી ગમી હશે. અને ઉનાળો આવે ને એટલે સૌથી પહેલા પાણી યાદ આવે, સ્વિમિંગ યાદ આવે કે વોટર રાઇડ્સ યાદ આવે, અને જ્યારે સ્વિમિંગ પુલમાં જઈએ કે વોટર રાઇડ્સમાં જઈએ તો એ વખતે પણ સ્કિન ટેન થઈ જતી હોય છે, તો એને નિવારવા માટે અથવા એના ઉપાય તરીકે શું કરવું જોઈએ?
1: સ્વિમિંગ અત્યારે તો બધા, તમે જેમ કીધું એ સાચું છે કે બધા ખાસ સ્વિમિંગને વોટર રાઇડ્સ પસંદ કરતા હોય છે, એટલે સ્વિમિંગની અંદર છે ને ક્લોરિનેશન, એ લોકો પાણી રાખવું જ પડતું હોય છે. પણ તમે સ્વિમિંગ કરવા જાઓ ને એ પહેલાં પણ ખાસ બાથ લઈ લેવાનો, પછી તમારે સરસ રીતે આખા શરીરે સનસ્ક્રીન લોશન લગાડવાનું, અને તમે પ્રિફરેબલી સ્વિમિંગના કોસ્ચ્યુમ પણ એવા પહેરો કે જે ફૂલ તમારા બોડીને કવર કરતા હોય. પછી સ્વિમિંગ કરીને બહાર નીકળો એટલે તમે શાવર લઈ લો કે બાથ લઈ લો, અને બાથ લીધા પછી પ્રોપર સ્કિનને મોઇશ્ચરાઇઝ કરો, જેથી કરીને તમે આ બધી ક્લોરિનની ઇફેક્ટ્સ કે જે પણ ઇફેક્ટ્સ હોય એ બધી તમને ઓછી થાય.
0: એટલે સ્કિન ટેનિંગ સંપૂર્ણપણે અટકાવી તો નથી શકાતું, પણ સ્કિન ડેમેજ થતા રોકી શકાય
1: ડેફિનેટલી.
0: જી, હવે જેમ કહેવાય છે કે ઇનટેક તમારું જે હોય છે ને એ તમારું આઉટર અપીયરન્સ ડિસાઇડ કરે, તો બહારથી અપ્લાય થતા લોશન્સ, ક્રીમ્સ, કપડાં કેવા પહેરવા એની વાત કરીએ ઇનટેક્સની, તો ખોરાક કેવો લેવો જોઈએ સ્વસ્થ ત્વચા માટે અને નિરોગી શરીર માટે?
1: તો ઉનાળા ગરમી ખૂબ હોય એટલે આપણું શરીરમાં પરસેવો ખૂબ થાય, એટલે મિનરલ્સ ને ઇલેક્ટ્રોલાઇટ્સ આપણા શરીરમાં બહુ ઝડપથી ઘટી જતા હોય છે, એટલે એ બધું પ્રિવેન્ટ કરવા માટે આપણા ખોરાકમાં પ્રવાહીનો ઉપયોગ વધારે કરવો જોઈએ. એટલે પ્રવાહી ઇન ધ સેન્સ કે નાળિયેરનું પાણી છે, લીંબુનું શરબત છે, કેરીનો બાફલો છે, કે કોઈ પણ જાતના પ્રવાહી તમે વધારે લો, લિક્વિડ છાશ છે એ બધું તમે વધારે પ્રમાણમાં લો. બીજું કે તમે ટેટી, તરબૂચ, નાળિયેર કે જે કાકડી, વોટર બેઝ ફ્રૂટ્સ એ બધા વધારે ઉપયોગ કરવા જોઈએ. અને તમે ખોરાક પણ એક સાથે બધો ખોરાક ના લો, પણ લાઇટ ખોરાક દિવસમાં 3-4 વાર લો, એટલે જેથી કરીને તમને ડાયજેસ્ટ કરવામાં પણ ફાયદો રહે. નહીંતર એક સાથે ભારે ખોરાક લેશો તો તમને અત્યારે ડાયજેસ્ટ ઝડપથી નહીં થાય, એટલે હળવો ખોરાક લો. અને ખાસ કરીને ફાસ્ટફૂડ અને ઠંડક મેળવવા માટે કોલ્ડ્રિંક્સનો જે બધા ઉપયોગ કરતા હોય છે એને બદલે તમે શેરડીનો રસ છે કે બધું જે છે એ વધારે લેવું, કુદરતી પીણા છે, કુદરતી પીણા છે વધારે
2: કરીએ. જી, અને અંતમાં ડોક્ટર તૃપ્તિ, જે પણ શ્રોતાઓ આ કાર્યક્રમ સાંભળી રહ્યા છે એ દરેકે દરેકને ઉપયોગી થાય એવી થોડીક 2-3-4 ટિપ્સ આપ આપશો?
1: હા, જો એક તો સૌથી પહેલાં કે ગરમીની સિઝન ચાલુ થાય એટલે બધાએ કોટન ખુલતા કપડાં પહેરવા જોઈએ, અને ખાસ કરીને યંગ જનરેશન જે બધા સ્કિન ટાઇટ કપડાં કે જીન્સ એવું જે બધું પહેરે છે ને એ આપણી સિઝન પ્રમાણે કહીએ ને તો માર્ચ મહિનાથી લઈને ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી એવા બધા કપડાં બને તો ટાળવા જોઈએ. પેન્ટ પહેરો તો કોટન ખુલતા પેન્ટ પહેરો ખાસ. બીજું કે પાણી ખૂબ પીવો, અને એમાં એટલે પાણી ઇન ધ સેન્સ કે આપણે આગળ જે રીતે વાત થઈ કે નાળિયેરનું પાણી, લીંબુનું પાણી, છાશ જે પણ તમને ફાવતું હોય એવા પાણી વધારે પીવો. બને તો શક્ય હોય તો 12-4 તડકામાં જવાનું ટાળો. પછી સનસ્ક્રીન મસ્ટ છે કે સનસ્ક્રીન લોશનનો ઉપયોગ તમારે બરાબર કરવાનો જ, અને જરૂર પડે તો 3 કલાક પછી રિપીટ કરી દેવાનો, સિવાય કે તમે ગરમાને ગરમા રહેતા હો તો એક વખત લગાડી દો તો ચાલે. અને બીજું કે તમે ખોરાક પણ જે હલકો ખોરાક લેવાનું રાખો, 2 વખત નહાવાનું રાખો, તમારા કપડાં બહારથી આવીને ખાસ બદલી કાઢો, અને પરસેવાવાળા કપડાં હોય તો એ કપડાં તરત બદલી અને એને તમે બીજા નવા કપડાં પહેરો, જેથી કરીને તમે ફંગલ ઇન્ફેક્શન છે

0: કે આપ બધા બધા ઇન્ફેક્શનથી બચી શકશો. તડકામાં નીકળો ત્યારે છત્રી, કેપ છે કે દુપટ્ટો બાંધવાનું, કે જે પણ તમને ફિઝિકલ ઓલ્સો જે હોય તમારી જોડે એ પણ તમે એનો ઉપયોગ કરો, તો જેથી કરીને તમે હીટ સ્ટ્રોકથી પણ બચી શકશો. જો વધારે પરસેવો થતો હોય તો ફંગલ ઇન્ફેક્શનથી બચવા ભેજવાળા ભાગો સૂકવા રાખવા, એ ઉપરાંત બગલ કે સાથળમાં નહાયા પછી છે ને તમારે એન્ટી ફંગલ પાવડરનો ઉપયોગ કરો, જેથી તમને ફંગલ ઇન્ફેક્શન ઓછું થઈ શકે.
1: ડૉક્ટર તૃપ્તિ, આપે અમારા શ્રોતા મિત્રોને ઉનાળા દરમિયાન ગરમીથી બચવા માટે ત્વચા અને શરીરની શું કાળજી લઈ શકાય તેના માટે ખૂબ સરસ માહિતી આપી. આપ આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: આપનો પણ આભાર અમને અહીંયા બોલાવીને.
1: થેન્ક યુ.
2: થેન્ક યુ.

સૈયર કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા ચર્મરોગ નિષ્ણાત ડોક્ટર તૃપ્તિ શાહ સાથેની વાતચીત. આશા રાખીએ છીએ કે આ મુલાકાત આપને ઉપયોગી લાગી હશે. અને આ સાથે જ હવે જઈએ કાર્યક્રમના આગળના પડાવ તરફ, એટલે કે આપના પસંદગીના ગીતો તરફ. તો સૌપ્રથમ સાંભળીએ ગામ જાડિયા અમરાજી તાલુકા પાલીતાણા જિલ્લા ભાવનગરથી માધુભાઈ લખમણભાઈની પસંદગીનું આ ગીત.

0: અને આ ગીત સાથે જ સમય થયો છે આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને.
1: આવજો, ફરી મળીશું.
0: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઈમેલ પણ કરી શકો છો. ઈમેલ આઈડી છે abadsaiyar@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર.
2: પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
3: આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ.

0: પદકેન્દ્ર.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા અંગે બેઠક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અનેક પડકારો છતાં સરહદ સલામતી દળે રાષ્ટ્રનું ગૌરવ સતત જાળવી રાખ્યું છે. ગુજરાત સહિત 10 રાજ્યોમાં 24 રાજ્યસભા બેઠકો માટે 18મી જૂને મતદાન થશે. ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની બેઠક 26મી મેના દિવસે નવી દિલ્હીમાં યોજાશે. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોલસ ક્રિસ્ટોડોલિયસ સાથે દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવા માટે વાતચીત કરી રહ્યા છે. તેઓ બહુપક્ષીય મંચો પર સહયોગ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ ઉપર વિચારોનું આદાનપ્રદાન કરશે. વાતચીત બાદ અનેક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. તેઓ ભારતની 4 દિવસની મુલાકાતે છે. તેમની સાથે વિદેશમંત્રી, પરિવહન મંત્રી, વરિષ્ઠ અધિકારીઓ અને વેપારી નેતાઓ સહિત ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ સામેલ છે. સાયપ્રસના રાષ્ટ્રપતિ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે. ભારત અને સાયપ્રસ ગાઢ ભાગીદારી ધરાવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે પડકારોનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષાને એક વ્યાપક પ્રાદેશિક જવાબદારી તરીકે જોવી જોઈએ. આજે નવી દિલ્હીમાં સરહદ સલામતી દળ BSFના પદવીદાન સમારોહને સંબોધતા શ્રી શાહે કહ્યું કે અસંખ્ય નબળાઈઓ અને પડકારો છતાં દળે રાષ્ટ્રનું ગૌરવ સતત જાળવી રાખ્યું છે. શ્રી શાહે ગેરકાયદેસર ઘૂસણખોરી, ડ્રગ્સની હેરફેર, નકલી ચલણની હેરફેર અને શસ્ત્રો અને ડ્રગ્સની દાણચોરી સહિતના ઉભરતા સુરક્ષા જોખમોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વધુ સંકલિત અને વ્યાપક સુરક્ષા માળખાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે રાજ્ય પોલીસ, કેન્દ્રીય સશસ્ત્ર દળ, ગુપ્તચર એજન્સીઓ અને સ્થાનિક વહીવટી વચ્ચે વધુ સારા સંકલન માટે હાકલ કરી હતી.
1: પદ્મવિભૂષણ KF રુસ્તમજી કે નેતૃત્વ મેં BSF की स्थापना हुई और जब से BSF की स्थापना हुई है सैन्य सैन्य BSF ने पूरे देश को सीमाओं की सुरक्षा के बारे में सुनिश्चित सुरक्षा कर निश्चिंत करने का काम सीमा सुरक्षा बल के जवानों ने किया है. इसकी भूरी भूरी प्रशंसा करता है.
0: ગૃહમંત્રી અમિત શાહે આજે બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSFની મહિલા પર્વતારોહણ ટીમને માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવવા બદલ અભિનંદન આપ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું કે મહિલા શક્તિ BSFની અદમ્ય શક્તિનો પુરાવો છે. તેમણે કહ્યું કે વિશ્વના સૌથી ઊંચા શિખર પર વિજય મેળવવો અને દળની હીરક જયંતીની ઉજવણી કરતી વખતે વંદે માતરમ ગાવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. દિલ્હીની એક અદાલતે આજે IRCTC હોટલ કૌભાંડ સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુપ્રસાદ યાદવ, તેમના પરિવારના સભ્યો અને અન્ય લોકો સામે આરોપો ઘડવાનો નિર્ણય 9મી જૂન સુધી મુલતવી રાખ્યો છે. આ કેસ

0: ની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરવામાં આવી રહી છે અને તે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા નોંધાયેલા પૂર્વ નિર્ધારિત ગુના પર આધારિત છે. ઈડીએ આરોપ લગાવ્યો છે કે 2004-2009 દરમિયાન લાલુપ્રસાદ યાદવના રેલવે મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન IRCTC હોટલ ચલાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં અનિયમિતતાઓ થઈ હતી. ઈડીના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય જનતા દળના વડાના નજીકના સહયોગીઓ સાથે સંકળાયેલી ખાનગી કંપનીને હોટલ જાળવણીના કોન્ટ્રાક્ટ કથિત રીતે નિર્ધારિત પ્રક્રિયાઓનું પાલન કર્યા વિના આપવામાં આવ્યા હતા. તમામ એજન્સીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે બદલામાં લાલુપ્રસાદ યાદવના પરિવારના સભ્યો અને સહયોગીઓ સાથે જોડાયેલી બેનામી કંપની દ્વારા આશરે 3 એકર પ્રાઇમ જમીન હસ્તગત કરવામાં આવી હતી. ચૂંટણી પંચે આજે 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યું છે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી HD દેવગૌડા, કેન્દ્રીય પ્રધાનો જ્યોર્જ કુરિયન અને રવનીતસિંહ સહિત અનેક સભ્યોનો કાર્યકાળ આવતા મહિને સમાપ્ત થઈ રહ્યો છે. આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં 4, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 3, ઝારખંડમાં 2 અને મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં 1-1 બેઠક માટે ચૂંટણી યોજાશે. આ માટે જાહેરનામું 1 જૂને બહાર પાડવામાં આવશે અને 18 જૂને મતદાન થશે. મતગણતરી પણ તે જ દિવસે યોજાશે. પંચે મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં રાજ્યસભાની 1-1 બેઠક માટે પેટાચૂંટણીની પણ જાહેરાત કરી છે. તામિલનાડુમાં આજે જોસેફ વિજયના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળમાં વધુ 2 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો. VCKના વન્નિયા રાસુ અને IUML ના AM શાહજહાં મંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ વિશ્વનાથ આર્લેકરે ચેન્નાઈના લોકભવન ખાતે મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ સાથે મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા 35 થઈ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
1: ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની બેઠક 26 મેના દિવસે નવી દિલ્હીમાં યોજાશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરના આમંત્રણ પર ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશમંત્રી અને અમેરિકાના રાજ્યમંત્રી માર્કો રૂબિયો આ બેઠકમાં ભાગ લેવા માટે નવી દિલ્હી આવી રહ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે વોશિંગ્ટન DCમાં યોજાયેલી મુક્ત અને ખુલ્લા ઇન્ડો પેસિફિક માટે ક્વાડ ચર્ચા આગળ વધશે. નવી દિલ્હીમાં ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશમંત્રીઓ અને અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ વિદેશમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠકો કરે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. આજે આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસ નિમિત્તે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે નાગરિકોને બધા જીવો માટે એક સહિયારું ભવિષ્ય બનાવવા મદદ કરવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી યાદવે કહ્યું કે આ વર્ષની વિષયવસ્તુ વૈશ્વિક અસર માટે સ્થાનિક રીતે કાર્ય કરો, જૈવ વિવિધતાના નુકસાનને રોકવા માટે દરેકને પ્રયત્નશીલ રહેવા અનુરોધ છે. તેમણે કહ્યું કે સમૃદ્ધ જૈવ વિવિધતા ટકાઉ વિકાસના અસંખ્ય પડકારોનો ઉકેલ ધરાવે છે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું કે અમેરિકા જરૂર પડીએ ભારતને ઉર્જા આપવા તૈયાર છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાના કારણે ભારતમાં ઉર્જાના ભાવમાં વધારો થવા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે આ નિવેદન આપ્યું હતું. વિદેશમંત્રીએ સ્વીડન અને ભારતની યાત્રા માટે રવાના થતી વખતે પત્રકારો સાથે વાત કરી હતી. ભારતને એક મહાન ભાગીદાર ગણાવતા તેમણે કહ્યું હતું કે આ યાત્રા દરમિયાન તેમને ક્વાડ દેશોના વિદેશમંત્રીઓ સાથે મુલાકાત કરવાની તક મળશે.
2: ભારત કે સાથ બહોત કુછ કરને કો હૈ, વો એક મહાન સહયોગી ઓર સાઝેદાર હૈ. યહ એક મહત્વપૂર્ણ યાત્રા હૈ. મુજે લગતા હૈ કે હમારે પાસ બાત કરને કે લિયે બહોત કુછ હોગા ઓર હમ વહાં ક્વાડ કે સાથ ભી બેઠક કરેંગે. વિદેશ મંત્રી કે રૂપ મે મેરી પહેલી બેઠક ક્વાડ કે સાથ હી હુઈ થી. મુજે ખુશી હૈ કે હમ અબ ભારત મે યહ બેઠક કર પા રહે હૈ ઓર હમ ઇસ સાલ કે અંત મે ભી એક ઓર બેઠક કરેંગે.
1: શ્રી રૂબિયો આવતીકાલથી 26 મે દરમિયાન ભારતની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ કોલકાતા, આગ્રા, જયપુર અને નવી દિલ્હીની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા પોલેન્ડમાં 5,000 વધારાના સૈનિક મોકલશે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યા પ્રમાણે યુરોપમાં તૈનાત અમેરિકન સૈનિકોની સંખ્યા 4,000થી ઘટાડીને 3,000 કરવામાં આવી છે. એક નિવેદનમાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ નિર્ણયના કારણે પોલેન્ડમાં અમેરિકન સૈનિકોની તૈનાતીમાં કામચલાઉ વિલંબ થયો છે.
0: મંત્રાલયે પોલેન્ડને અમેરિકાનો

0: આદર્શ સાથે ગણાવ્યો છે. અહેવાલો અનુસાર હાલમાં યુરોપમાં લગભગ 80,000 અમેરિકન સૈનિકો છે, તેમાંથી લગભગ 10,000 સૈનિકો પોલેન્ડમાં છે. આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 89 રનથી પરાજય આપ્યો હતો. ગુજરાત ટાઇટન્સના 230 રનના લક્ષ્ય સામે ચેન્નાઈ સુપર કિંગ્સ 13 ઓવર અને 4 બોલમાં 140 રનમાં ઓલઆઉટ થયું હતું. મોહમ્મદ સિરાજને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવી દિલ્હીમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા અંગે બેઠક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અનેક પડકારો છતાં સરહદ સલામતી દળે રાષ્ટ્રનું ગૌરવ સતત જાળવી રાખ્યું છે. ગુજરાત સહિત 10 રાજ્યોમાં 24 રાજ્યસભા બેઠકો માટે 18 જૂને મતદાન થશે. ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની બેઠક 26 મેના દિવસે નવી દિલ્હીમાં યોજાશે. અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: આઈએ સુને કાર્યક્રમ સુરીલા સફર કા શેષ ભાગ.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના સમાચાર. રાજ્યની 4 સહિત દેશની 24 રાજ્યસભાની બેઠકો પર દ્વિવાર્ષિક ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં રામ મોકરિયા, નરહરી અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબેન બારાનો કાર્યકાળ 21 જૂને પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે 18 જૂને મતદાન થશે, જ્યારે તે જ દિવસે સાંજે 5 વાગે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચની યાદીમાં જણાવ્યા પ્રમાણે 1 જૂને ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 8 જૂન રહેશે, જ્યારે 11 જૂન સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે. રાજ્યમાં વધુ 7 સ્થળોએ વીજ પ્રવાહ નિયમન માટેનું ઉપકરણ સ્ટેટિક સિંક્રોનસ કમ્પેન્સેટર એટલે કે સ્ટાટકોમ સ્થપાશે. આ પહેલ હેઠળ હાલના 6220 કેવી સબસ્ટેશન અને આવનારા 400 કેવી ધોલેરા 2 સબસ્ટેશન ખાતે સ્ટાટકોમ સ્થાપવામાં આવશે, જે રાજ્યના વીજ માળખાને વધુ મજબૂત બનાવશે અને દરેક માટે ગુણવત્તાસભર તથા વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત કરશે. સ્માર્ટ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર તરીકે ઓળખાતી આ પ્રણાલી ગ્રીડમાં વોલ્ટેજ સ્થિરતા, સતત વીજ પ્રવાહ સુનિશ્ચિત કરે છે અને ગ્રીડમાં કોઈ ફેરફાર થાય તો તરત જ પ્રતિક્રિયા આપે છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ગીર સોમનાથના ટીમ્બડી સબસ્ટેશન ખાતે રાજ્યનું પ્રથમ અદ્યતન સ્ટાટકોમ સ્થાપિત કરીને પાવર ગ્રીડને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું. રાજ્યનું ડિજીલોકર ઇન્ટિગ્રેશનમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાષ્ટ્રીય સ્તરે સન્માન કરાયું. આ સાથે બસ પરિવહન ક્ષેત્રે ટેકનોલોજીના શ્રેષ્ઠ ઉપયોગ માટે પણ ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે પુરસ્કૃત કરાયું. નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં ડિજીલોકર ઇન્ટિગ્રેશનમાં યોગદાન બદલ ગુજરાત સહિત કર્ણાટક, કેરલમ, નાગાલેન્ડ અને રાજસ્થાનના અધિકારીઓ સહિત સ્ટેટ ઇ ગવર્નન્સ મિશન ટીમનું પણ રાષ્ટ્રીય સ્તરે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં હવે ડિજિટલ દિવ્યાંગતા પ્રમાણપત્રો પણ ડિજીલોકર પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેને બતાવીને દિવ્યાંગ નાગરિકો સરળતાથી નિઃશુલ્ક સરકારી પરિવહનનો લાભ મેળવી શકે છે. પંચમહાલના હાલોલ તાલુકાના પાટિયાના મુવાડા વિસ્તારમાં કરંટ લાગવાથી છોટાઉદેપુર જિલ્લાના 2 યુવકોના મોત થયા હોવાના અહેવાલ છે. પ્રાથમિક માહિતી મુજબ રૂમ સાથે જોડાયેલા લોખંડના સળિયામાં વીજ કરંટ ઉતરતા બંને યુવકોને કરંટ લાગ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વસ્તી ગણતરી 2027 અંતર્ગત રાજ્યમાં સ્વગણતરી પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સહિત નાગરિકો પણ આ પ્રક્રિયામાં હર્ષભેર ભાગ લઈ રહ્યા છે, ત્યારે દાહોદ જિલ્લાના નાગરિકોને સ્વવસ્તી ગણતરીમાં સહભાગી થવા જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ અનુરોધ કર્યો હતો.
1: આગામી 1 જૂનથી જ્યારે વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એ પહેલા તંત્ર દ્વારા અને સરકાર દ્વારા અભિગમ લેવામાં આવ્યો છે કે 17 મેથી ઓનલાઈન પોર્ટલ ઉપર પણ 100 વસ્તી ગણતરી કરી શકાય છે. એ માટે થઈને વેબ પોર્ટલ પર sec.census.gov.in પર જાગૃત નાગરિકો જઈ અને પોતાના કુટુંબની સચોટ માહિતી એમાં આપી શકે છે.
0: સાબરકાંઠાના તલોદ તાલુકાના રોઝડ ગામમાં આવેલી ભોલેનાથ ડેરી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઓચિંતી તપાસ કરીને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ ડેરીમાં મોટા પાયે ભેળસેળવાળો માવો બનાવવામાં આવતો હતો. ઉપરાંત કોઈપણ પ્રકારના જરૂરી સરકારી લાયસન્સ વિના જ સ્વીટ બરફીનું ગેરકાયદેસર ઉત્પાદન કરાતું હતું. આ સાથે ડેરીમાંથી અંદાજે 5 લાખથી વધુ કિંમતનો 2548 કિલોગ્રામ ભેળસેળયુક્ત માવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ગાંધીનગરના લવાડ ગામ ખાતે આવેલી સંસ્થા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને પીપલ્સ આર્મ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આગામી 29 મેથી 2 જૂન દરમિયાન 4th નેશનલ આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં દેશના 25 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 780થી વધુ રજીસ્ટ્રેશન થયા છે. યજમાન ગુજરાતમાંથી પણ 105 જેટલા ખેલાડીઓએ આ સ્પર્ધા માટે નોંધણી કરાવી છે. નવસારી જિલ્લાના ગણદેવી

0: તાલુકાએ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ગણદેવીના ખાપરવાડા ગામની દીકરી કશિશ રાઠોડે આંધ્રપ્રદેશ ખાતે યોજાયેલી નેશનલ એથ્લેટિક ચેમ્પિયનશીપમાં પ્રદર્શન કરીને આગામી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. કશિશે પાવરલિફ્ટિંગની વિવિધ કેટેગરીમાં કુલ 3 મેડલ જીતીને કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું છે. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગરમીથી બચવા માટે જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. શહેરમાં 38થી વધુ જાહેર સ્થળો પર બેનર દ્વારા લોકોને ગરમીથી બચવાના ઉપાયો અંગે માહિતી અપાઈ રહી છે. જાહેર સ્થળોએ મફત પીવાના પાણીની તેમજ તમામ મિનરલ વોટર પ્લાન્ટ ખાતે મફત ઓઆરએસ પાણીના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. સુગમ સંગીતનો કાર્યક્રમ સાંભળશો બસ થોડી ક્ષણો બાદ.
2: હર રોજ સુબહ 7 સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: પ્રસ્તુત છે ગુજરાતી ગીત સુગમ સંગીતનો કાર્યક્રમ. આરંભ કરીએ ઉષા મંગેશકરના સ્વરમાં ગવાયેલ રમેશ જાની રચિત આ રચનાથી, સંગીત પુરુષોત્તમ ઉપાધ્યાયનું.

0: सपनों को हकीकत में बदलने के लिए सही समय पर सही कदम उठाना जरूरी है। भारतीय वायुसेना में कमीशन्ड ऑफिसर बनने के लिए एफकैट 2 ऑफ 2026 के आवेदन 20 मई से खुले हैं। विवरण के लिए विजिट करें afcat.edcil.co.in पर।
1: શું તમે તૈયાર થયા છો? હીટ સ્ટ્રોક થી બચવાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત।
2: આવો સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરમાં અવિનાશ વ્યાસ રચિત આ રચના, સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય।

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
2: વેણીભાઈ પુરોહિત રચિત આ રચના સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં, સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય।

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
2: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
1: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
2: શું વાત કરે છે?
1: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
4: હવે પછીનું ગીત મન્નાડેના સ્વરમાં રાજેન્દ્ર શાહની રચના, નીનુ મજમુદારનું સંગીત.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા

રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: કાર્યક્રમના અંતમાં સાંભળીએ મુકેશના સ્વરમાં ગીત સંગીત અવિનાશ વ્યાસના આ રચના.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

0: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
1: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: पसंद करेंगी?
4: हिना फिल्म का है.
3: हिना फिल्म का
4: और गाने का भूल है मैं हूँ खुश.
3: क्या बात है, बहुत प्यारा सा गीत आपने पसंद किया है. तो चलिए आपको सुनवाते हैं आपकी पसंद का ये प्यारा सा गीत.

0: અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: काम पर चले जाते हैं तो अकेलापन विविध भारती के जरिए मेरा कम हो जाता है और बहुत खुशी मिलती है.
2: क्या बात है. तो हमारे विविध भारती के बहुत सारे प्रोग्राम आप सुनती होंगी, तो आपको कौन कौन से प्रोग्राम अच्छे लगते हैं?
1: मुझे पहले सखी सहेली और हेलो सहेली तो अच्छे लगते ही है, और साथ ही साथ भूले बिसरे गीत, वंदे मातरम, त्रिवेणी, छाया गीत, ये सभी प्रोग्राम मुझे बहुत पसंद आते हैं.
2: क्या बात है.
1: थोड़ा बहुत लिख लेती हूँ, ललित लेख, कथा, प्रासंगिक कविता मराठी में लिखती हूँ, जो कभी कभी न्यूज़पेपर और मासिक पत्रिका में छप भी जाता है.
2: अच्छा. हाँ, ये तो बहुत अच्छी बात है कि आप लिखती हैं. और तो आप हमें आज कौन सी कविता की कुछ पंक्तियाँ सुना सकती हैं?
1: हे सखी, हेलो सहेली, कभी उलझा तो कभी सुलझा देती हो जीवन की हर पहेली, तभी तो नित नई नवेली. किशोरी युवती से लेकर प्रौढ़ा वृद्धा की हर मुश्किल का हल यूं ही पल में कर देती हो सफल, तभी तो तुम लगती हो सबको प्यारी, न्यारी, दुलारी. हेलो सहेली. ज्ञान विज्ञान, साहित्य, समाज, उत्सव संस्कार से लेकर गीत, संगीत, कला, क्रीड़ा तक करवाती हो सभी का दिलकश मनोरंजन, साथ ही साथ मिलता है उस बोधन का अंजन. मंजरी जी,
2: जी?
1: अनुश्री प्रस्तुत हेलो सहेली ने स्नेह का दीप, गुणों की आरती, वाणी में ममता, आपस में मौज मस्ती और मंजूल सी सरलता.
2: आज आप कौन सा गाना पसंद करेंगे सुनना?
1: मिस मेरी फिल्म का सखी रे सुन बोले पपीहा उस पार.
2: सुनवाते हैं आपको आपकी पसंद का मिस मेरी फिल्म का ये बहुत प्यारा सा गीत.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ સરગમ. આરંભ કરીએ યે દિલગી ફિલ્મના ગીત સાથે. લતા મંગેશકર, ઉદિત નારાયણ, અભિજીતના સ્વર, દિલીપ સેન, સમીર સેનની ધૂન.

વિશ્વાત્મા. આવો સાંભળીએ આ ફિલ્મનું ગીત અમિત કુમાર, સપના મુખર્જી, મોહમ્મદ અઝીઝ, ઉદિત નારાયણ તથા સાથીદારોના સ્વરમાં. સંગીતકાર વિજુ શાહ.

સરગમ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર એફએમ 96.7 મેગાહર્ટઝ પરથી. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ મદન મોહનના સંગીતથી સજાવેલી જાવેદ અખ્તરની આ શબ્દ રચના લતા મંગેશકર અને ઉદિત નારાયણના યુગલ સ્વરમાં ફિલ્મ વીર ઝારામાં.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લતા મંગેશકર અને ઉદિત નારાયણના યુગલ સ્વરોમાં ફિલ્મ સાતવા આસમાનનું આ ગીત, જેમાં સંગીત હતું રામ લક્ષ્મણનું અને શબ્દો હતા સૂરજ સનીમના. સરગમ કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ દિલ તો પાગલ હૈ ફિલ્મનું આ ગીત, લતા મંગેશકર અને ઉદિત નારાયણના યુગલ સ્વરોમાં, જેમાં સંગીત છે ઉત્તમ સિંઘનું અને શબ્દો લખ્યા છે આનંદ બક્ષીએ.

0: સરગમ કાર્યક્રમની અંતમાં આપને સંભળાવીએ લતા મંગેશકર, ઉદિત નારાયણ અને સાથીઓના સ્વરમાં ફિલ્મ મોહબ્બતેનું આ ગીત, જેમાં સંગીત છે જતીન લલિતનું અને શબ્દો છે આનંદ બક્ષીના.
1: એક લડકી થી દીવાની સી, એક લડકે પે વો મરતી થી, નજરે ઝુકા કે શર્મા કે ગલિયો સે ગુઝરતી થી, ચોરી ચોરી ચુપકે ચુપકે ચિઠ્ઠિયાં લિખા કરતી થી. કુછ કહેના થા શાયદ ઉસકો, જાને કિસસે ડરતી થી. જબ ભી મિલતી થી મુઝસે, મુઝસે પૂછા કરતી થી, પ્યાર કૈસે હોતા હૈ, યે પ્યાર કૈસે હોતા હૈ. ઓર મેં સિર્ફ યહી કહે પાતા થા.

આ ગીત સાથે જ સરગમ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. FM 96.7 MHz પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, સમય થયો છે સાંજના 5:30 નો. રજૂ કરીએ છીએ કાર્યક્રમ સુરીલી સાંજ. સુરીલી સાંજ કાર્યક્રમ અંતર્ગત આજે આપણે સંભળાવીએ કેટલાક ગુજરાતી ફિલ્મના ગીતો. પ્રારંભ કરીએ આશા ભોસલે, સુલોચના વ્યાસ અને સાથીઓના સ્વરમાં ગવાયેલા ફિલ્મ જય રણછોડ ના આ ગીત સાથે, જેમાં સંગીત અને શબ્દો છે અવિનાશ વ્યાસના.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આશા ભોસલે અને પ્રફુલ દવેના યુગલ સ્વરોમાં ફિલ્મ ચુંદડીનો રંગનું આ ગીત, જેમાં સંગીત અને શબ્દો હતા અવિનાશ વ્યાસના. સુરીલી સાંજ કાર્યક્રમમાં બાકીના ગીતો આપ સાંભળશો એક નાનકડા વિજ્ઞાપન વિરામ બાદ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
2: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट. हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
0: विज्ञापन विराम बाद સુરીલી સાંજ કાર્યક્રમમાં આપ સર્વ શ્રોતાઓનું પુનઃ સ્વાગત છે. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ આશા ભોસલે અને વેલજીભાઈ ગજ્જર અને સાથીઓના સ્વરમાં ફિલ્મ વીર માંગડાવાળોનું આ ગીત, જેમાં શબ્દો છે અવિનાશ વ્યાસના.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: વિજ્ઞાપન વિરામ બાદ સુરીલી સાંજ કાર્યક્રમનું અંતિમ ગીત આપને સંભળાવીએ. ઉષા મંગેશકર અને પ્રફુલ દવે તથા સાથીઓના સ્વરમાં ફિલ્મ સદેવંત સાવળિંગાથી.

આ ગીત સાથે જ સુરીલી સાંજ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 મેગાહર્ટ્ઝ પરથી કરવામાં આવ્યું.

0: FM 96.7 MHz પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, સમય થઈ રહ્યો છે સાંજના 6 વાગ્યાનો. રજૂ કરીએ છીએ જૂના સદાબહાર હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. સુરીલા સફર કાર્યક્રમનું પ્રથમ ગીત આપને સંભળાવીએ તે પહેલા આપને સંભળાવીએ આ સંદેશ.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને

0: તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: સુરીલા સફર કાર્યક્રમનું પ્રથમ ગીત આપને સંભળાવીએ યેસુદાસ અને લતા મંગેશકરના સ્વરમાં, જેમાં સંગીત આપ્યું છે ખૈયામ સાહેબે, શબ્દો લખ્યા છે માયા ગોવિંદે અને ફિલ્મનું નામ છે બાવરી.

યેસુદાસ સ્વરમાં સાંભળશો ફિલ્મ સાવન કો આને દોનું આ ગીત, જેમાં સંગીત છે રાજ કમલનું અને શબ્દો છે પી પંકજના.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે, પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
3: સુરીલા સફર કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ યેસુદાસના સ્વરમાં ચિચોર ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત અને શબ્દો છે રવિન્દ્ર જૈનના.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા યેસુદાસના સ્વરમાં નૈયા ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત અને શબ્દો હતા રવિન્દ્ર જૈનના. સુરીલા સફર કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 MHz પરથી. શ્રોતા મિત્રો, સુરીલા સફરના બાકીના ગીતો આપ સાંભળી શકશો આ નાનકડા વિજ્ઞાપન વિરામ બાદ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
2: વિશેષ જયમાલા દર બુધવારે અને શનિવારે સાંજે 7 વાગે, પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
0: વિજ્ઞાપન વિરામ બાદ સુરીલા સફર કાર્યક્રમને આગળ વધારીએ અને આપને સંભળાવીએ યેસુદાસના સ્વરમાં સસુરાલ ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત અને શબ્દો છે રવિન્દ્ર જૈનના.

અનુરાધા પૌડવાલ અને યેસુદાસના યુગલ સ્વરોમાં આપને સંભળાવીએ ફિલ્મ સુન સજનાનું આ ગીત, જેમાં સંગીત છે રામ લક્ષ્મણનું અને શબ્દો છે રવિન્દ્ર રાવલના.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિના

0: થી છ વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: विज्ञापन विराम बाद सुरीला सफर कार्यक्रम में आप सर्व श्रोताओं पुनः स्वागत छे. सुरीला सफर कार्यक्रम में हवे आपने संभळावीए फिल्म दिल का साथ दिल नू आ गीत, जेमा युगल स्वर आप्यो छे येसुदास अने जानकीए, સંગીત છે સલીલ ચૌધરીનું અને શબ્દો લખ્યા છે મધુકરે.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રીતિ સાગર અને યેસુદાસના યુગલ સ્વરોમાં ફિલ્મ આનંદ આશ્રમનું આ ગીત. સુરેલા સફર કાર્યક્રમના બાકીના ગીતો આપ સાંભળશો આ નાનકડા વિજ્ઞાપન વિરામ બાદ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા. અને

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: સુરીલા સફર કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ યેસુદાસના સ્વરમાં સુનયના ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત અને શબ્દો છે રવિન્દ્ર જૈનના.

સુનેના ફિલ્મના આ ગીત સાથે જ સુરીલા સફર કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 MHz પરથી કરવામાં આવ્યું.

FM 96.7 MHz પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, સમય થવા જઈ રહ્યો છે સાંજના 7 વાગ્યાનો. થોડી જ વારમાં આપ સાંભળશો કાર્યક્રમ જયમાલા.

0: घटना स्वयं ही घट पड़े।
1: भारतीय सेना।
2: શ્રોતા મિત્રો, જયમાલા કાર્યક્રમમાં લઈએ એક નાનકડો વિરામ અને થોડી જ ક્ષણોમાં બરાબર 7:10 મિનિટે સાંભળીએ ગુજરાતીમાં પ્રાદેશિક સમાચાર।

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યની 4 સહિત રાજ્યસભાની 24 બેઠક પર ચૂંટણી જાહેર. ભુજથી દિલ્હી માટેની નવી એક્સપ્રેસ ટ્રેનનો આજથી પ્રારંભ. અમદાવાદ હવાઈ મથક પરથી 20 કરોડથી વધુનો માદક પદાર્થ પકડાયો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી અને નવસારીના ગણદેવીની કશિશ રાઠોડની એશિયન ગેમ્સ માટે પસંદગી. સમાચાર વિગતવાર. રાજ્યની 4 સહિત દેશની 24 રાજ્યસભાની બેઠક પર દ્વિવાર્ષિક ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં રામ મોકરિયા, નરહરિ અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબેન બારાનો કાર્યકાળ 21 જૂને પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે 18 જૂને મતદાન થશે, જ્યારે તે જ દિવસે સાંજે 5 વાગ્યે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચની યાદીમાં જણાવ્યા પ્રમાણે 1 જૂને ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 8 જૂન રહેશે, જ્યારે 11 જૂન સુધી ઉમેદવાર પત્ર પરત ખેંચી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભુજથી દિલ્હી માટેની નવી એક્સપ્રેસ ટ્રેનનો આજથી પ્રારંભ થયો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કચ્છને નવી દિલ્હી સાથે જોડતી સીધી રેલ સેવાની ભેટ તેમજ તાજેતરમાં અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ પ્રોજેક્ટ મંજૂરીની ભેટ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતીય રેલવે એ પરિવહનની એક મહત્વપૂર્ણ કડી છે અને પ્રધાનમંત્રીના નેતૃત્વ ગત 12 વર્ષમાં રેલવેનો મોટા પાયે કાયાકલ્પ થયો છે. આ પ્રસંગે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે પ્રતિક્રિયા આપી હતી.
1: યહાં સે ભુજ સે રાજસ્થાન હોતે હુ દિલ્હી કી ડાયરેક્ટ સેવા આજ સે શરૂ કી ગઈ. માનનીય મંત્રી જી ને ઇસકો ઝંડી દિખાકર ચાલુ કિયા હૈ ઓર ગુજરાત કો ઇસ બાર 17,000 સે જ્યાદા કરોડ કી કનેક્ટ્સ દી ગઈ હૈ ઓર ઉસકે અંતર્ગત પૂરે ગુજરાત

0: में कार्य हो रहा है। और यहाँ पर भुज की बात करें तो भुज में आप अगस्त के एंड तक सितंबर में देखेंगे कि ये भी स्टेशन बिल्डिंग बनकर के तैयार हो जाएगी और लगातार पूरे राज्य में नए नए ट्रेन चलेंगे और नई परियोजनाएं पर काम हो रही है।
1: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રશિયન ફેડરેશનના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ ઇવાન ફેતિસોવે સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. તેઓએ આ બેઠકમાં ગુજરાત સાથે મેરીટાઇમ, શિપ બિલ્ડિંગ અને શિક્ષણ ક્ષેત્રે સહભાગીતા અને સંકલન માટે તત્પરતા દર્શાવી હતી. સાથે જ રશિયામાં સેન્ટ પીટર્સબર્ગમાં યોજાનારી બિઝનેસ સમિટમાં જોડાવા મુખ્યમંત્રીને આમંત્રણ અપાયું હતું. તો મુખ્યમંત્રીશ્રીએ પણ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે રશિયાનું ડેલિગેશન મોકલવા માટે પણ નિમંત્રણ પાઠવ્યું હતું. દેવભૂમિ દ્વારકામાં સંભવિત પેટ્રોલ ડીઝલની અછતને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા આગોતરા પગલાં ભરવામાં આવી રહ્યા છે. ખંભાળિયા મામલતદાર દ્વારા પેટ્રોલ પંપ સંચાલકો સાથે બેઠક કરી બેરલમાં ડીઝલ ભરાવવા આવતા ખેડૂતો માટે આધાર કાર્ડ, 7-12ની નકલ તેમજ ટ્રેક્ટરની આરસી બુક રજૂ કરવા અપીલ કરવામાં આવી છે. આ દસ્તાવેજની ખરાઈ થયા બાદ જ ખેડૂતોને વધુમાં વધુ 200 લીટર જેટલું ડીઝલ આપવામાં આવશે.
2: કે આપણા તાલુકામાં ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, આથી ડીઝલ નહીં મળે એવી કોઈ પણ ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને બિનજરૂરી સંગ્રહ કરવાનું ટાળવું. હાલ જરૂર હોય તો પંપ પર બધાને ડીઝલનું વેચાણ ચાલુ જ છે. સરકારશ્રીની સૂચના મુજબ હાલ ખેડૂતોને ખુલ્લા પાત્ર અને બેરલની અંદર ડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, તો એ બાબતે અમે અહીંયાથી યોગ્ય ખરાઈ થાય અને સાચા વ્યક્તિને જ ડીઝલનો જથ્થો મળે એ બાબતે સૂચના આપવામાં આવેલી છે.
1: પરંતુ બીજી તરફ ખેડૂતના દસ્તાવેજમાં સ્પેલિંગ ભૂલ અથવા જૂના રેકોર્ડ હોવાના કારણે ચકાસણીમાં મુશ્કેલી પણ ઊભી થઈ રહી છે. પેટ્રોલ પંપ પર કલાકો સુધી રાહ જોયા બાદ પણ કેટલાક ખેડૂતોને ડીઝલ ન મળતા નારાજગી જોવા મળી રહી છે. આ સાથે જ કચ્છમાં ઇંધણનો પૂરતો જથ્થો જાળવી રાખવા કચ્છ કલેક્ટર દ્વારા બેઠકમાં સરકારની ગાઈડલાઈન અનુસાર ડીઝલનું સુચારું વિતરણ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. અમરેલીમાં પણ પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ જિલ્લા પુરવઠા અધિકારીએ અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ કરી. સુરત આર્થિક ગુના નિવારણ શાખાએ અંકલેશ્વરમાં નકલી યસ બેંક ખાતા સાથે સંકળાયેલા 4 કરોડ રૂપિયાના જમીન છેતરપિંડીના કેસમાં આરોપી અસમત ખાનની ધરપકડ કરી હતી. એસીપી જીએ સરવૈયાએ જણાવ્યું હતું કે આરોપીઓએ બેંક કર્મચારી અને મુખ્ય આરોપી રવિ કોલડિયા સાથે મળીને એનઆરઆઈ જમીન માલિકોની નકલી સહી કરી બોગસ ખાતું ખોલાવ્યું હતું અને ચેકની રકમનો વ્યક્તિગત ઉપયોગ કર્યો હતો.
3: विश्वासघात और धोखाधड़ी से पैसा लेके गलत अकाउंट में डाल के और अपने अंगत उपयोग में ले लिया, इस प्रकार की एक फरियाद हमने दाखिल की थी. ये फरियाद में हमने जो गलत अकाउंट ओपन करवाए थे वो बैंक के एम्प्लॉइज को हमने अरेस्ट किया है. साथ में जो मध्यस्थी की भूमिका जिसने निभाई थी वो आरोपी को आज हमने अरेस्ट किया. गलत सिग्नेचर करके अकाउंट ओपन करवाए थे वो आरोपी को हमने अरेस्ट किया है. तहकीकात अभी चालू है. ये 5.5 करोड़ रुपए के आसपास की टोटल डील थी.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરી શકશો. અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી થાઈ એરવેઝમાં આવેલા મુસાફર પાસેથી 20 કિલોથી વધુ માદક પદાર્થનો જથ્થો પકડાયો છે. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે ગાંજાના 1 કિલોની 1 કરોડ કિંમત આંકવામાં આવે છે, જેથી આ 20 કિલોથી વધુ જથ્થાની કિંમત 20 કરોડથી વધુ માનવામાં આવે છે. દિલ્હીથી બેંકોક જઈને માદક પદાર્થના જથ્થા સાથે અમદાવાદ આવેલા ઉત્તર પ્રદેશના મુસાફરને સીમા શુલ્ક વિભાગે ઝડપી પાડ્યો હતો. આ ધરપકડ પામેલા આરોપીને વધુ તપાસ માટે DRIને સોંપાયો છે. DRIએ આરોપી અંગત શ્રીવાસ્તવ આ જથ્થો ક્યાંથી કોની પાસે લઈને આવ્યો હતો અને તે કોને આપવા લાવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા વાર્ષિક EKYCની પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી. ગુજરાતના તમામ ખેડૂતોને આગામી 30 જૂન સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લેવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરાયો છે. લાભાર્થી ફેસ ઓથેન્ટિકેશન, બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અથવા PM કિસાન મોબાઈલ એપ મારફતે સરળતાથી EKYCની પ્રક્રિયા કરી શકે છે. ઉલ્લેખનીય છે કે યોજનાના નિયમમાં ફેરફાર કરાતા સહાય માત્ર એવા જ લાભાર્થીને મળશે જેમણે EKYCની પ્રક્રિયા પૂર્ણ કરી હશે. હિન્દીમાં મૌલિક પુસ્તક લેખન અને અનુવાદને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલય દ્વારા રાજભાષા ગૌરવ પુરસ્કાર યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ વિજ્ઞાન અને તકનીકી, કાયદો અને સુરક્ષા, સંસ્કૃતિ અને કળા શ્રેણી અને અનુવાદિત પુસ્તક માટે પુરસ્કાર આમ કુલ 5 શ્રેણીમાં પુરસ્કાર આપવામાં આવશે. આ યોજના હેઠળ પ્રથમ શ્રેણીમાં પ્રથમ પુરસ્કાર 2 લાખ રૂપિયા, જ્યારે અન્ય શ્રેણીના પ્રથમ પુરસ્કારને 1,50,000 રૂપિયાનું ઇનામ જાહેર કરાયું છે. આ ઉપરાંત અન્ય ઇનામ પણ જાહેર કરાયા છે. આ માટે પુસ્તક નિર્ધારિત વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલું અને ઓછામાં ઓછું 100 પેજનું હોવું જરૂરી છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે અને આવતીકાલે વરસાદની આગાહી કરવામાં

0: આવી છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, નવસારી, તાપી, ડાંગ, ભાવનગર, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન જામનગરના કાલાવાડ પંથકમાં કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દિવસભરના તડકા બાદ બપોરે અચાનક ગાજવીજ સાથે વરસાદ થતા ખેડૂતો ઉનાળુ પાકને લઈને ચિંતામાં મુકાયા હતા. જોકે છેલ્લા 24 કલાકમાં રાજ્યના દરેક શહેરમાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે, જેમાં સૌથી વધુ રાજકોટમાં 43.5 ડિગ્રી, જ્યારે વેરાવળમાં સૌથી ઓછું 32.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું. રાજ્યમાં આજે અકસ્માત અને વીજકરંટની અલગ અલગ ઘટનામાં 4 લોકોના મોત થયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તલસાણા ગામ પાસે ટ્રેક્ટર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોત થયા છે. લખતર તાલુકાના ભાથરિયા ગામના 2 વ્યક્તિ મોપેડ પર શાહપુરથી પોતાના ગામ પરત આવી રહ્યા હતા ત્યારે ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં બંનેના મોત થયા હતા. જ્યારે પંચમહાલના હાલોલમાં વીજકરંટ લાગતા 2ના મોત થયા હતા. પાટિયાના મુવાડા વિસ્તારમાં રૂમ સાથે જોડાયેલા લોખંડના સળિયામાં વીજકરંટ ઉતરતા બંને યુવકોને કરંટ લાગ્યો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નવસારીના ગણદેવી તાલુકાની કશિશ રાઠોડ કુલ 327.5 કિલોગ્રામ વજન ઉંચકી એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઈ થઈ છે. કશિશ સ્કોટમાં 132.5 કિલો વજન ઉંચકી સુવર્ણ, બેન્ચ પ્રેસમાં 55 કિલો અને ડેડ લિફ્ટમાં 140 કિલોગ્રામ વજન ઉંચકી કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. આમ કુલ 327.5 કિલોગ્રામ વજન ઉંચકી કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઈ થવાનો માર્ગ મોકળો કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધા માટે ક્વોલિફાઈ થવા માટે 325 કિલોગ્રામ વજન ઉંચકવાનો નિર્ધારિત માપદંડ હોય છે. ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે આગામી 29 થી 4 આર્મ્સ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપનું 2026નું આયોજન કરાયું છે, જેમાં 27 રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા 2000થી વધુ ખેલાડી ભાગ લઈ રહ્યા છે. અત્યાર સુધી 780થી વધુ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. યજમાન ગુજરાતમાંથી પણ 105 જેટલા ખેલાડી આ સ્પર્ધા માટે નોંધણી કરાવી છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના અધિકારી ડોક્ટર ધર્મેશકુમાર પ્રજાપતિએ જણાવ્યું હતું કે ખાસ કરી દિવ્યાંગ ખેલાડી માટેની આ પેરા આર્મ રેસલિંગ આ ઇવેન્ટને વધુ પ્રેરણાદાયી બનાવશે. આ અંગે વધુ માહિતી આપે છે રમતગમત તાલીમ અધિકારી કલ્પેશ શર્મા.
1: हो रही है कि हमारे विश्वविद्यालय के अंदर गुजरात आर्म रेसलिंग एसोसिएशन के सहयोग से हम 4वीं राष्ट्रीय आर्म रेसलिंग और पैरा आर्म रेसलिंग चैंपियनशिप 2026 का आयोजन इस महीने की 29 तारीख से लेकर 2 जून तक कर रहे हैं. अभी तक विभिन्न राज्यों से कुल मिला के 1800 से 2000 पार्टिसिपेंट्स का आयोजन हम करने वाले हैं. एथलीट्स को रहने की और ट्रांसपोर्टेशन फैसिलिटीज, फूडिंग फैसिलिटीज हम प्रोवाइड कर रहे हैं.
0: વલસાડના વાપીના 5 વર્ષીય બાળકે માત્ર 2 મિનિટ 30 સેકન્ડમાં 44.8 મીટર સ્વિમિંગ પૂર્ણ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. દૈવિત શાહે ઓછા સમયમાં વધુ અંતર કાપવાનો રેકોર્ડ પોતાના નામે કરતા શહેરજનોમાં ખુશી જોવા મળી રહી છે. ભુજ ખાતે સ્થાનિક સ્તરે કાર્ય વૈશ્વિક સ્તરે પ્રભાવ થીમ સાથે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ, ગાઇડ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં સ્થાનિક કક્ષાએ પર્યાવરણ સંરક્ષણના પ્રયાસ વધારવા નિષ્ણાતોએ માર્ગદર્શન કહ્યું હતું કે જૈવ વિવિધતા એ માનવ જીવનનો અભિન્ન ભાગ છે. આ તકે કચ્છ વન વર્તુળના વન સંરક્ષક ડોક્ટર ધીરજ મિત્તલે જણાવ્યું કે ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ગુનેરી ઇનલેન્ડ મેનગ્રુવ એ પ્રકૃતિને કચ્છને વિશેષ દેન છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યની 4 સહિત રાજ્યસભાની 24 બેઠક પર ચૂંટણી જાહેર. ભુજથી દિલ્હી માટેની નવી એક્સપ્રેસ ટ્રેનનો આજથી પ્રારંભ. અમદાવાદ હવાઈ મથક પરથી 20 કરોડથી વધુનો માદક પદાર્થ પકડાયો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી અને નવસારીના ગણદેવીની કશિશ રાઠોડની એશિયન ગેમ્સ માટે પસંદગી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: FM 96.7 MHz પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, હવે આપ સાંભળશો જય માલા કાર્યક્રમનો શેષ ભાગ.

FM 96.7 MHz પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, સમય થવા જઈ રહ્યો છે 7:50. થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને સાયપ્રસે આતંકવાદ વિરોધી નવીનતા અને ટેકનોલોજી, ઉચ્ચ શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં અનેક કરારોનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સથી 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો સોંપશે. ચૂંટણી પંચે 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યું. સીબીએસઈએ ધોરણ 12 બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવવાની અંતિમ તારીખ એક દિવસ વધારી. છેલ્લા 4 દિવસમાં દેશની વીજળીની માંગમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. ભારત અને સાયપ્રસે આજે નવી દિલ્હીમાં આતંકવાદ વિરોધી નવીનતા અને ટેકનોલોજી, ઉચ્ચ શિક્ષણ અને સંશોધન અને સાંસ્કૃતિક સહયોગ પર સંયુક્ત કાર્યકારી જૂથની સ્થાપના સહિત વિવિધ ક્ષેત્રોમાં અનેક કરારોનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સ સાથે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી. તેમણે બહુપક્ષીય મંચોમાં સહયોગ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે બેઠક દરમિયાન તેઓએ વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.
1: ભારત ઓર સાયપ્રસ કે બીચ જે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ દોનો દેશો કે ફાઇનાન્શિયલ ઓર સર્વિસેજ હબ કો જોડકર કોમર્સ કે લીએ કેપિટલ અનલોક કરેગી. યસ, સાયપ્રસ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી ઓર એગ્રીકલ્ચર સેક્ટર મે ભારતીય કંપનીઝ કે લીએ નયે અવસર પ્રદાન કરેગી ઓર ભારત કે તેજી સે બઢતે શિપિંગ ઓર મેરીટાઇમ ક્ષેત્રો મે નયા નિવેશ લેકર આયેગી.
0: સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિસે જણાવ્યું કે બંને રાષ્ટ્રો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને યુરોપિયન યુનિયન ભારત સંબંધોએ છેલ્લા વર્ષમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. કેન્દ્રીય નવી અને નવીનીકરણ ઉર્જામંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે ભારત હવે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ માત્ર 8 દિવસમાં 1 લાખ વધારાના ઘરો ઉમેરી રહ્યું છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી જોશીએ જણાવ્યું કે આ રાષ્ટ્રની સ્વચ્છ ઉર્જા ચળવળની વધતી ગતિ અને દેશભરમાં રૂફટોપ સોલારના ઝડપી સ્વીકાર્યતાને પ્રતિબિંબિત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સ દ્વારા વિવિધ સરકારી વિભાગો અને

0: સંગઠનોમાં 51,000થી વધુ યુવાનોને નિમણૂંક પત્રો સોંપશે. આ તકે શ્રી મોદી સભાને પણ સંબોધિત કરશે. આ રોજગાર મેળો દેશભરમાં 47 સ્થળોએ યોજાશે. દેશના તમામ ભાગોમાંથી પસંદ કરાયેલા આ યુવાનો ભારત સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં હોદ્દા સંભાળશે, જેમાં રેલવે મંત્રાલય, ગૃહ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ અને ઉચ્ચ શિક્ષણના વિભાગનો સમાવેશ થાય છે.
1: यह रोजगार मेला रोजगार सृजन के प्रति प्रधानमंत्री की प्रतिबद्धता को पूरा करने की दिशा में एक महत्वपूर्ण कदम है. यह रोजगार मेला युवाओं को सशक्त बनाने और राष्ट्र निर्माण में उनकी भागीदारी सुनिश्चित करने के लिए उन्हें सार्थक अवसर प्रदान कर रहा है. देश भर में अब तक आयोजित 18 रोजगार मेलों के माध्यम से 12,00,000 नियुक्ति पत्र जारी किए जा चुके हैं. यह 19वां रोजगार मेला देश भर में 47 स्थानों पर आयोजित किया जाएगा. इसमें देश के सभी हिस्सों से चयनित नव नियुक्त उम्मीदवार केंद्र सरकार के विभिन्न मंत्रालयों और भागों में नियुक्त होंगे, जिसमें रेल मंत्रालय, गृह मंत्रालय, स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय और उच्च शिक्षा विभाग सहित अन्य विभाग शामिल हैं. यह रोजगार मेला देश के विकास में युवाओं की भागीदारी को मजबूत करने की दिशा में एक और बड़ा कदम है. दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
0: आयुष्मान भारत डिजिटल मिशने 100 करोड़ થી વધુ આરોગ્ય રેકોર્ડને આયુષ્માન ભારત આરોગ્ય ખાતા આભા સાથે સફળતાપૂર્વક લિંક કરીને એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે લિંક્ડ આરોગ્ય રેકોર્ડની સંખ્યા ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 50 કરોડથી બમણી થઈને માત્ર 15 મહિનામાં 100 કરોડથી વધુ થઈ ગઈ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 10 કરોડ આરોગ્ય રેકોર્ડ હવે દર 2-3 મહિને લિંક થઈ રહ્યા છે. મંત્રાલયે માહિતી આપી હતી કે 450થી વધુ જાહેર અને ખાનગી આરોગ્ય ટેકનોલોજી સોલ્યુશન્સ EBDM ઇકોસિસ્ટમ સાથે સફળતાપૂર્વક સંકલિત થયા છે, જેનાથી આરોગ્ય સુવિધાઓમાં ડિજિટાઇઝેશન અને આરોગ્ય રેકોર્ડના સીમલેસ વિનિમયને વેગ મળ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. ચૂંટણી પંચે આજે 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનો સમયપત્રક જાહેર કર્યું છે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી HD દેવગોડા, કેન્દ્રીય પ્રધાનો જ્યોર્જ કુરિયન અને રવનીતસિંહ સહિત અનેક સભ્યોનો કાર્યકાળ આવતા મહિને સમાપ્ત થઈ રહ્યો છે. આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં 4, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 3, ઝારખંડમાં 2 અને મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં 1-1 બેઠક માટે ચૂંટણી યોજાશે. આ જાહેરનામું 1 જૂને બહાર પાડવામાં આવશે અને 18 જૂને મતદાન થશે. મતગણતરી પણ તે જ દિવસે થશે. પંચે મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં રાજ્યસભાની બેઠક માટે પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરીને નકલો મેળવવાની અંતિમ તારીખ 1 દિવસ વધારીને 24 મે કરી છે. CBSE તેની વેબસાઇટ પર અરજીઓમાં વધારો અને ટેકનિકલ ખામીઓને કારણે આ નિર્ણય લીધો છે. બોર્ડે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને તેમની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મળ્યા પછી પુનઃ મૂલ્યાંકન માટે અરજી કરવા માટે 2 દિવસનો સમય મળશે. સરકારે જણાવ્યું છે કે છેલ્લા 4 દિવસમાં દેશની વીજળીની માંગમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો છે. દેશના ઘણા ભાગોમાં તાપમાન સતત વધી રહ્યું છે. વીજળી મંત્રાલયે જણાવ્યું કે ગઈકાલે દિવસની વીજળીની માંગ અગાઉના તમામ રેકોર્ડ તોડીને 270.82 ગીગાવોટ પર પહોંચી ગઈ હતી. બુધવારે તે 265 ગીગાવોટને વટાવી ગઈ હતી, જ્યારે સોમવાર અને મંગળવારે દિવસની વીજળીની માંગ અનુક્રમે 257 અને 260 ગીગાવોટ હતી. બપોરે 2-4 વાગ્યાની વચ્ચે વીજળીની માંગ ટોચ ઉપર હોય છે. મંત્રાલયે જણાવ્યું કે તે માંગ મુજબ વીજળી પૂરી પાડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. મંત્રાલયે નાગરિકોને વીજળીનો કરકસર અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે અપીલ કરી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટનલ એન્જિનિયરિંગ, સ્લોપ સ્ટેબિલિટી અને ક્ષમતા નિર્માણમાં એડવાન્સ કન્સલ્ટન્સી સપોર્ટ માટે નોર્વેજિયન જીઓટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ NGI સાથે સમજૂતી કરાર કર્યા છે. માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ સહયોગ NHAIની જીઓટેકનિકલ એન્જિનિયરિંગ અને કુદરતી જોખમ ઘટાડવામાં NGIની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કુશળતાનો ઉપયોગ કરીને ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગોને વૈશ્વિક ધોરણો અનુસાર વિકસાવવા અને જાળવવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી S. ચોકલિંગમે આજે મતદાર યાદીઓના ખાસ સઘન સુધારા માટેના

કાર્યક્રમની જાહેરાત કરી છે. એક પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે આગામી મહિનાની 20મી તારીખથી 7 ઓક્ટોબર દરમિયાન લગભગ 98.6 મિલિયન મતદારોની વિગતોની ચકાસણી 1 લાખથી વધુ ક્ષેત્ર સ્તરીય અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. 30 જૂનથી 29 જુલાઈ સુધી અધિકારીઓ દરેક મતદારના ઘરે જઈને ગણતરી ફોર્મ એકત્રિત કરશે અને પૂરી પાડવામાં આવેલી માહિતીની ચકાસણી કરશે. આઈપીએલ ક્રિકેટમાં આજે હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાઈ રહી છે, જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સનરાઇઝર હૈદરાબાદે 5 ઓવરમાં 1 વિકેટે 52 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે બેંગ્લોર પોઈન્ટ ટેબલમાં આગળ છે, જ્યારે ત્રીજા સ્થાને રહેલ હૈદરાબાદ મોટી જીત સાથે ટોચના 2માં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે. બંને ટીમો પહેલેથી જ પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. મુંબઈમાં આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 623મી બેઠક યોજાઈ હતી. બોર્ડે વૈશ્વિક અને સ્થાનિક આર્થિક પરિસ્થિતિની સમીક્ષા કરી હતી, જેમાં ભવિષ્યના જોખમોનો સમાવેશ થાય છે અને નાણાકીય વર્ષ 2025-26 માટેના આરબીઆઈના વાર્ષિક હિસાબો પર ચર્ચા કરવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને સાયપ્રસે આતંકવાદ વિરોધી નવીનતા અને ટેકનોલોજી, ઉચ્ચ શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં અનેક કરારોનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સથી 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો સોંપશે. ચૂંટણી પંચે 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યું. સીબીએસઈએ ધોરણ 12 બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીની સ્કેન કરીને નકલો મેળવવાની અંતિમ તારીખ 1 દિવસ વધારી. છેલ્લા 4 દિવસમાં દેશની વીજળી માંગમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થઈ રહ્યો છે 8:15. રજૂ કરીએ છીએ ઝરોખા અંતર્ગત હવે પછી તેમજ આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. થોડી જ વારમાં ઝરોખા બાદ આપ સાંભળશો નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક 8:20. 9 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ આપકે લીએનો. 9:30 રજૂ કરીશું ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 10 વાગ્યાનો સમય રહેશે છાયાગીતનો અને રાત્રે 10:30 સભાના સમાપનમાં રજૂ કરીશું કાર્યક્રમ ઢલતી જાહેરાત.

શ્રોતા મિત્રો, હવે આપને જણાવીએ અમારા આવતીકાલે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. આવતીકાલે 23 મે 2026ને શનિવાર દિવસના શુભારંભે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના 6 અને 5 મિનિટે, ચિંતનાત્મક લઘુવાર્તાલાપ શ્રેણી અમૃતધારાનો સમય રહેશે 6 અને 30 મિનિટનો. શ્રી રામચરિતમાનસ ગાન રજૂ કરીશું 6 અને 35 મિનિટે. 6 અને 45 મિનિટે કાર્યક્રમ સંગીત સરિતા. 7 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ ભૂલે બિસરે ગીતનો. 7 અને 30 મિનિટે કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે. 8 અને 15 મિનિટે ત્રિવેણી કાર્યક્રમ. 8 અને 30 મિનિટે ચિત્રલોક કાર્યક્રમ. 9 અને 30 મિનિટે કાર્યક્રમ આજ કે ફનકાર. 10 અને 2 મિનિટે રજૂ કરીશું ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 10 અને 30 મિનિટે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ.

11 અને 2 મિનિટે રજૂ કરીશું થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલ સે. 11 અને 30 મિનિટે તરન્નુમ કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળશો જૂના હિન્દી ફિલ્મી ગીતો. બપોરે 12 અને 5 મિનિટે

કાર્યક્રમ યાદો કી મહેફિલ. એક વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ સુરીલા સફરનો. બપોરના 2 વાગે રજૂ કરીશું ત્રિવેણી કાર્યક્રમ. 2:35 મિનિટે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી શકશો.

ત્રણ વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ મન ચાહે ગીતનો. 3:30 નાટ્ય તરંગ ડ્રામા શ્રેણી આપ સાંભળશો. 4 વાગ્યાનો સમય રહેશે પિટારાનો, જે અંતર્ગત આપ સાંભળશો ગીતો ભરી કહાની. 5 વાગ્યે સરગમ કાર્યક્રમ. 5:30 કાર્યક્રમ સુરીલી સાંજ અંતર્ગત ગુજરાતી ગીતો આપ સાંભળી શકશો. 6-7 દરમિયાન જૂના સદાબહાર હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર આપ માણશો. 7 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ વિશેષ જયમાલાનો. 8 વાગે રજૂ કરીશું હવામહલ. 8:15 ઝરોખા બાદ નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેનો સમય રહેશે 8:20. 9 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ આપકે લીએનો. 9:30 રજૂ કરીશું ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 10 વાગે છાયા ગીત અને સભાના સમાપનમાં રાત્રે 10:30 રજૂ કરીશું કાર્યક્રમ ઢલતી જાય રાત. તો આ હતી વિગતો અમારા આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની.

FM 96.7 MHz પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. રજૂ કરીએ છીએ નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. કાર્યક્રમનું પ્રથમ ગીત આપને સંભળાવીએ તે પહેલા આપને સંભળાવીએ એક સંદેશ.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ચિત્રલોક કાર્યક્રમનું પ્રથમ ગીત આપને સંભળાવીએ ફિલ્મ ટિશનગીનું, જેમાં યુગલ સ્વર છે અમિત મિશ્રા અને પલક મુચ્છાલનો, સંગીત છે ગુફીનું અને શબ્દો છે મંઝિર બલિયાવીના.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ચિત્રલોક કાર્યક્રમમાં વિરામ બાદ આપ સર્વે શ્રોતાઓનું પુનઃ સ્વાગત છે. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ શાહિદ માલિયા અને અઝીઝ કોરના યુગલ સ્વરોમાં પંગા ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે શંકર અહેસાન લોયનું અને શબ્દો છે જાવેદ અખ્તરના.

યસિર દેસાઈ અને અલ્તમાશ ફરીદીના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા જબરિયા જોડી ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત હતું તનિષ્ક બાગચીનું અને શબ્દો હતા રશ્મિ વિરાગના. ચિત્રલોક કાર્યક્રમની અંતમાં આપને સંભળાવીએ સનમપુરી અને નીતિ મોહનના યુગલ સ્વરોમાં સ્ટુડન્ટ ઓફ ધ યર 2 ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે વિશાલ શેખરનું અને શબ્દો છે અન્વિતા દત્તના.

આ ગીત સાથે જ નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 મેગાહર્ટઝ પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સમય થવા જેવું છે રાત્રિના 8:45 નો. થોડી જ વારમાં આપ સાંભળશો અમારા દિલ્હી કેન્દ્ર પરથી હિન્દીમાં સમાચાર સંધ્યા, અને ત્યારબાદ અમારા મુંબઈ કેન્દ્ર પરથી સાંભળશો કાર્યક્રમ આપકે લીએ.

કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ હરિહરન અને ચિત્રાના યુગલ સ્વરોમાં વધુ એક ગીત ફિલ્મ અફલાતુનનું, જેમાં સંગીત છે દિલીપ અને સમીર સેનનું અને શબ્દો લખ્યા છે આનંદ બક્ષીએ.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: વિજ્ઞાપન વિરામ બાદ ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતાઓનું પુનઃ સ્વાગત છે. ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં આગળ વધીએ અને આપને સંભળાવીએ ફિલ્મ તુમ બિનનું આ ગીત ચિત્રાના સ્વરમાં, જેમાં સંગીત છે નિખિલ વિજયનું અને શબ્દો છે ફૈઝ અનવરના.

ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે પછીનું ગીત આપને સંભળાવીએ. ચિત્રા અને કેકેના યુગલ સ્વરોમાં ફિલ્મ મેં પ્રેમ કી દિવાની હું નું, જેમાં સંગીત છે અનુ મલિકનું અને શબ્દો છે દેવ કોહલીના.

ફિલ્મ સંગીતના કાર્યક્રમની અંતમાં આપને સંભળાવીએ અશોકા ફિલ્મનું ગીત કેએસ ચિત્રાના સ્વરમાં, જેમાં સંગીત છે આનું મલિકનું અને શબ્દો છે ગુલઝારના.

આ ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 MHz પરથી કરવામાં આવ્યું.

0: નેવ વર્ષ. જી હા દોસ્તો, આજે નેવ વર્ષે પણ અડીખમ ઉભી છે આપણી આકાશવાણી. સમય બદલાયો, સંજોગો બદલાયા, પરિવર્તનની નવી લહેરો ઉઠી, પણ આકાશવાણીએ હંમેશા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને માન આપ્યું, તેનું જતન કર્યું. વેદોની ઋચાઓ જેટલી સ્પષ્ટ છે તેવી જ રીતે આકાશવાણીની વાણીનો પ્રવાહ પણ એટલો જ સ્પષ્ટ છે. ખળખળ વહેતા ઝરણાનો નાદ જેમ મનમોહક હોય છે, તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે. શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે. આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે. આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ.
1: યે હે વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન. પ્રસ્તુત હૈ કાર્યક્રમ ઢલતી જાય રાત. ઇસ કાર્યક્રમ કા આગાઝ કરતે હૈ ઘૂંઘટ ફિલ્મ કે ઇસ ગીત કે સાથ, જિસમે યુગલ સ્વર દિયા હૈ આશા ભોસલે ઓર મહેન્દ્ર કપૂર ને.

FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, અત્યારે સમય થઈ રહ્યો છે રાત્રિના 11:10:30 અમારી આજની આ સભાને અહીં વિરામ આપીએ છીએ. આજ મીટર્સ પર આવતીકાલે સવારે 5:55 વિવિધ ભારતીની ટીમ આપને ફરીથી મળશે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.